આપ સૌ મિત્રોનું સ્વાગત છે. આજે છે સોમવાર, શક સંવત 1947, વિક્રમ સંવત 2082, જેઠ મહિનાની સુદ દસમ, તદનુસાર 25 મે 2026. અત્યારે સવારના 5:57 થઈ છે. આજનો આપનો દિવસ મંગળમય રહે એવી મંગળ કામનાઓ સાથે સભાનો શુભારંભ શરણાઈની મંગળ ધ્વનિથી કરીએ.

મિત્રો, 6:05 ભક્તિ સંગીતનો પ્રાતઃકાલીન કાર્યક્રમ અર્ચના, તેમજ 6:30 ચિંતનાત્મક કાર્યક્રમ અમૃતધારા આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે થશે. હિન્દી સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી થોડી જ વારમાં આપ સાંભળશો. આ પ્રસારણ આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીશું ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમમાં સૌ પ્રથમ સાંભળીએ રવિ સાહેબની રચના, સ્વર સોનિક સુથાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ અમૃતધારા. શ્રોતા મિત્રો, અમૃતધારા કાર્યક્રમ અંતર્ગત આજનો વિષય છે આત્મનિરીક્ષણ, જેના વક્તા છે ડોક્ટર ચંપક મોદી.
1: આત્મનિરીક્ષણ. પ્રત્યેક વ્યક્તિ અન્યની ક્ષતિઓનું નિરીક્ષણ કરે છે. પોતાના દોષ જોવાની આંખ તેને નથી, તેથી અંતકાળે તેની અધોગતિ થતાં તે નર્કમાં જાય છે. તે માટે એક દ્રષ્ટાંત સમજવા જેવું છે. મંદિર સામે એક ગણિકાનું ઘર હતું. મંદિરમાં સંત મહાત્મા ગણિકાને ઘેર આવતા યુવાનોને જોઈ દુઃખી થતા. એક દિવસે તેમણે ગણિકાને કહ્યું, હે પાપીણી, તારે કારણે લોકોની દુર્ગતિ થાય છે, મૃત્યુ પછી તારું શું થશે તેનો તો વિચાર કર. આ સાંભળી ગણિકાને પશ્ચાતાપ થયો. તેણે સાચા હૃદયથી પ્રભુને પ્રાર્થના કરી, હે પ્રભુ, હું આજીવિકા માટે લાચારીથી ગણિકા તરીકે જીવું છું, મારી રક્ષા કરવાનો ધર્મ તારો છે. સાધુએ જોયું કે ગણિકાને ઘેર હજુ પણ પુરુષોની અવરજવર ચાલુ છે, તેથી તેણે કેટલા પુરુષો આવે છે તે ગણવાનું શરૂ કર્યું. જ્યારે કોઈ પુરુષ એના ઘરમાં પ્રવેશ કરે ત્યારે સાધુ મહાત્મા એક પથ્થર બાજુ પર મૂકે. સમય જતાં પથ્થરોનો મોટો ઢગલો થઈ ગયો. તેથી તેણે ગણિકાને કહ્યું, જો આ તારા પાપનો ઢગલો, મૃત્યુ પછી નર્કમાં તને કેવી શિક્ષા થશે તેની કલ્પના તો કર. ભયભીત ગણિકાએ આંખમાં અશ્રુ સાથે પ્રભુને પ્રાર્થના કરી, હે પ્રભુ, હવે તો તું મને તારી પાસે બોલાવ, હું તારે શરણે આવું છું. રડતા રડતા તેના પ્રાણ છૂટી ગયા. દૈવ યોગે તે જ દિવસે સાધુ મહાત્મા પણ હૃદયરોગનો હુમલો થતાં મૃત્યુ પામ્યા. યમદૂતો સાધુના પ્રાણને નરક તરફ લઈ જતા હતા અને પશ્ચાતાપની આગમાં તપ્ત દુઃખી ગણિકાનો આત્મા વિમાનમાં સ્વર્ગ તરફ જતો હતો. આ આશ્ચર્ય જોઈને સાધુ બોલ્યો, હે પ્રભુ, આ કેવો અન્યાય! સમગ્ર જીવન સંન્યસ્ત ધારણ કરનારને નર્કમાં ઘસડી જવામાં આવે અને જિંદગી પર્યંત પાપાચાર કરનારી ગણિકાને વિમાનમાં સ્વર્ગ તરફ લઈ જવામાં આવે. યમદૂતો કહે, સાધુ મહારાજ, ઈશ્વરના દરબારમાં ક્યારેય અન્યાય કરવામાં આવતો નથી. તારું સાધુ જીવન દંભી અને ઢોંગી હતું. જો પેલો તારો દેહ, એ તો અવશ્ય શુદ્ધ હતો.

0: લોકો તારા દેહને હાર પહેરાવીને સન્માન કરી રહ્યા છે, બેન્ડ વાજા સાથે તારા મૃતદેહનો તેઓ વરઘોડો કાઢી રહ્યા છે. અને ત્યાં નજર કર, પેલું ગણિકાનું શબ જો, એની દફન ક્રિયા અને અગ્નિ સંસ્કાર પણ અપૂર્ણ રહ્યા છે. સ્મશાનમાં પડેલા તેના મૃતદેહનો આહાર પશુ પક્ષીઓ કરી રહ્યા છે, પરંતુ તેનું મન પશ્ચાતાપના તાપથી પાવન થઈ ગયું હતું. તેથી તેઓ તેનો આત્મા સ્વર્ગલોકમાં વિમાન દ્વારા જઈ રહ્યો છે. અને તે ગણિકાનું તમામ પાપ તારી કોટે વળગ્યું છે, કેમ કે તું સતત તે સ્ત્રીના પાપનો જ વિચાર કરતો અને તેને જોવામાં જ સમયનો દુર્વ્યય કરતો હતો. ભક્તિ કરનાર વ્યક્તિએ કદાપી બીજાની ક્ષતિઓ અને દોષો જોવા જોઈએ નહીં. પરમાત્મા પ્રત્યેક વ્યક્તિની પરીક્ષા જુદી જુદી રીતે કરે છે. ન્યાય કરનાર નિરીક્ષક અને પરીક્ષક એ જ છે. આપણે કદીય આત્મનિરીક્ષણ કરીને આપણા દોષો અને ક્ષતિઓ જોતા નથી, તેથી પરમાત્માની લીલાને સમજી શકતા નથી. પવિત્ર દ્રષ્ટિ જ પવિત્ર સૃષ્ટિનું સર્જન કરી શકે. અરે અપરાધ પોતાના તુજો માનવ સમજી જાય, તો ક્યાંય પાપ રહે નહીં ભાઈ, પૃથ્વી સ્વર્ગ થઈ જાય, પૃથ્વી સ્વર્ગ થઈ જાય.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ અમૃતધારા અંતર્ગત ડૉક્ટર ચંપક મોદીને, જેમનો વિષય હતો આત્મનિરીક્ષણ, જેનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
2: દોસ્તો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીત. કાર્યક્રમના આરંભમાં પ્રસ્તુત છે લતા મંગેશકરના સ્વરમાં આ ગીત. ફિલ્મ છે સત્યમ શિવમ સુંદરમ. લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત નિર્દેશન છે.

0: મફત કાયદાકીય મદદ ટેલી લોની એપ વેબસાઇટ www.tele-law.in અથવા ટોલ ફ્રી નંબર 1-4-4-5-4 પરથી મેળવી શકાય છે.
1: આ પ્રસારણ આકાશવાણીના દમણ કેન્દ્રનું છે.

મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા મુકેશના સ્વરમાં ગીત. ફિલ્મ હતી જલ બિન મછલી નૃત્ય બિન બિજલી. સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારીલાલ હતા અને ગીતકાર હતા મઝરૂ સુલતાનપુરી. કાર્યક્રમના સમાપનમાં પ્રસ્તુત છે કભી કભી ફિલ્મનું આ ગીત. ગાયક કલાકાર છે મુકેશ ખૈયામનું સંગીત છે અને ગીતના શબ્દો લખ્યા છે સાહિર લુધિયાનવીએ.

તો મિત્રો, આ સાથે જ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં આપ સાંભળશો સંસ્કૃત સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન શ્રેણીનો 325મો મણકો. થોડી જ વારમાં પ્રાદેશિક સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળશો. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. એનસીઆરબી ક્રાઇમ ઇન્ડિયા 2024ના અહેવાલ અનુસાર રાષ્ટ્રીય સરેરાશ કરતાં ગુજરાતમાં ગુનાખોરીનો દર ખૂબ ઓછો. મહિલા અને બાળ સુરક્ષામાં ગુજરાત દેશભરમાં અગ્રેસર. રાષ્ટ્રપતિના હસ્તે ગુજરાતના 5 સહિત દેશભરના 66 નામાંકિત વ્યક્તિઓને પદ્મ પુરસ્કારથી નવાજવામાં આવશે. અમદાવાદના ચાંદલોડિયામાંથી ક્રાઇમ બ્રાન્ચે ચા, સાબુ, ઘી સહિતની વેચાતી નકલી ચીજવસ્તુઓ જપ્ત કરીને 3ની ધરપકડ કરી. એમબીએ એમસીએ પ્રવેશ પ્રક્રિયાનો આજથી પ્રારંભ. અને આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 40 રને હરાવ્યું. સમાચાર વિગતવાર. એનસીઆરબી ક્રાઇમ ઇન્ડિયા 2024ના જાહેર થયેલા અહેવાલ મુજબ રાષ્ટ્રીય સરેરાશ કરતાં ગુજરાતમાં ગુનાખોરીનો દર ખૂબ ઓછો હોવાનું તારણ બહાર આવ્યું છે. વર્ષ 2024માં સમગ્ર ભારતનો સરેરાશ ક્રાઇમ રેટ 252.3 છે, જેની સરખામણીએ ગુજરાતનો ક્રાઇમ રેટ માત્ર 227.7 છે. દેશના કુલ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુજરાત 12મા ક્રમે આવે છે. મહિલા અને બાળ સુરક્ષામાં ગુજરાત દેશભરમાં અગ્રેસર છે તેમ આ અહેવાલમાં પ્રસિદ્ધ થયું છે. રાજ્યમાં દારૂબંધીના કડક અમલથી ગુનાખોરી રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઘણી ઓછી હોવાનું ફલિત થયું છે. દેશના 36 રાજ્યો યુટીમાં મહિલા સુરક્ષા કેટેગરીમાં ગુજરાત 33મા સ્થાને, રાષ્ટ્રીય સરેરાશ 64.6 સામે રાજ્યનો ક્રાઇમ રેટ માત્ર 22.0 રહ્યો છે. ગંભીર ગુનાઓના રેટમાં 16.5 સાથે ગુજરાતનું 31મું સ્થાન છે, જ્યારે શરીર વિરુદ્ધના ગુનામાં દેશના 62.1 સામે ગુજરાત 24.7ના ક્રાઇમ રેટ સાથે 31મા ક્રમે છે. ખૂન અને બળાત્કાર જેવા ગંભીર ગુનાના ઇન્ડેક્સમાં દેશના 36 રાજ્યોમાં ગુજરાતના 29મા ક્રમે રહેતા સૌથી સુરક્ષિત રાજ્યોમાં મોખરે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે 66 પ્રતિષ્ઠિત વ્યક્તિઓને વર્ષ 2026 માટે પદ્મ પુરસ્કારો એનાયત કરશે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિતના મહાનુભાવો આ સમારોહમાં ઉપસ્થિત રહેશે. આજે 2 પદ્મવિભૂષણ, 6 પદ્મભૂષણ અને 58 પદ્મશ્રી પુરસ્કારો એનાયત કરાશે. વર્ષ 2026 માટેના 131 પદ્મ પુરસ્કારોમાંથી બાકીના પદ્મ પુરસ્કારો સમારોહના બીજા તબક્કામાં એનાયત થશે. ગુજરાતમાંથી સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે રતિલાલ બોરીસાગર, કળા ક્ષેત્રે ઢોલવાદક મીર હાજી કાસિમ, અભિનેતા અરવિંદ વૈદ્ય અને આખ્યાનકાર ધાર્મિકલાલ પંડ્યાને પદ્મશ્રી એનાયત કરાશે. આ ઉપરાંત સમાજ સેવા ક્ષેત્રે નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલાને પણ પદ્મશ્રીથી સન્માનિત કરાશે. પદ્મશ્રી પુરસ્કાર વિજેતા વરિષ્ઠ ગુજરાતી કલાકાર અરવિંદ વૈદ્યે કહ્યું કે તેમને પદ્મશ્રી પુરસ્કાર મળ્યો છે તેનાથી તેમને આનંદ થયો છે. પુરસ્કાર મળવા પાછળનું કારણ અંગે તેમણે કહ્યું કે તેમની મહેનતને લોકોએ નિહાળી છે અને સરકારે પણ તેમની મહેનતને જોઈને તેની કદર કરીને પુરસ્કાર એનાયત કર્યો છે.
1: રંગભૂમિ પે જો મેં કામ કિયા હૈ ઉસકે લિયે મુઝે પદ્મ એવોર્ડ મિલા હૈ પદ્મશ્રી. ના અચ્છા લગા કે કિસી ને તો દેખા મુઝે જબ પ્રેક્ષક મેં કહા પ્રેક્ષક મિલતા હૈ તો બહોત અચ્છા લગતા હૈ પ્રેક્ષક હી હૈ તો જૈસા હુઆ કે સરકાર ભારત સરકાર મેરા પ્રેક્ષક રહા ઉન્હોને મુઝે મેરા કામ દેખા હોગા તભી તો મુઝે બુલાયા હો બહોત બહોત બહોત અચ્છા લગા બહોત.
0: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ જિલ્લા અને તાલુકા પંચાયત માટે પ્રમુખ અને ઉપપ્રમુખ તથા નગરપાલિકા અને મહાનગરપાલિકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની આજે વરણી થશે. ગઈકાલે પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારે ઉમેદવારીપત્રો ભર્યા હતા. આજે જિલ્લા કલેક્ટર ઓમપ્રકાશની અધ્યક્ષતામાં સામાન્ય સભાની પ્રથમ બેઠક મળશે, જેમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાશે. જામનગર જિલ્લાની ધ્રોલ અને જોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ગઈકાલે બિનહરીફ વરણી થઈ હતી. બીજી તરફ વાપી મનપાની પ્રથમ બોર્ડ બેઠક 28 મે યોજાશે, જેમાં મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી અને સ્થાયી સમિતિના 12 સભ્યોની પસંદગી કરાશે. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડા પાડી સિગારેટ, અમૂલ અને સાગર ઘી તથા અન્ય ઘરેલુ વપરાશની ચીજવસ્તુઓનો ડુપ્લિકેટ જથ્થો ઝડપી પાડ્યો. દરોડા દરમિયાન પોલીસે શહેરના ચાંદલોડિયા વિસ્તારના 2 ગોડાઉનમાંથી ડુપ્લિકેટ ચીજવસ્તુઓનો જથ્થો પકડી પાડ્યો. આ ઘટનામાં 3 શખ્સની ધરપકડ કરવામાં આવી હોવાનું ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી ભરત પટેલે જણાવ્યું હતું.
2: જસવંત છાપ બીડી, ફેવિક્વિક, ગોલ્ડ ફ્લેક, માલબોરો, એરિયલ વોશિંગ પાવડર, ટાઇડ, સર્ફ એક્સેલ, ક્લિનિક શેમ્પુ, વાઘ બકરી ચા, હાર્પિકની બોટલ્સ, એવરેસ્ટના અલગ અલગ વેજ નોનવેજ ફૂડ બનાવવાના મસાલા, અમૂલ ઘી અને સાગર ઘી 2 ગોડાઉન ચેક કરતા બંને ગોડાઉનમાંથી અંદાજે 12.5 લાખની કિંમતનો બનાવટી મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. હાલ 3 આરોપીઓની વધુ પૂછપરછ ચાલી રહેલી છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. MBA અને MCAમાં પ્રવેશ પ્રક્રિયાનો આજથી આરંભ થઈ રહ્યો છે. એડમિશન કમિટી દ્વારા જાહેર થયેલા કાર્યક્રમ મુજબ આજથી 30 જૂન સુધી ઓનલાઈન નોંધણી કરી શકાશે, જ્યારે 6 જુલાઈના રોજ કોલેજો અને બેઠકોની યાદી જાહેર કરાશે, જ્યારે 9 જુલાઈના રોજ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરાશે અને 12 જુલાઈ સુધી મોક રાઉન્ડ ચોઇસ ફિલિંગ થશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 14 જુલાઈના રોજ મોક રાઉન્ડની બેઠકોની ફાળવણીની જાહેરાત થશે. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી NTA 28 મેના રોજ યોજાનારી સંયુક્ત યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા CUET UG 2026 મુલતવી રાખી છે. સરકારની સૂચના મુજબ ઈદ ઉલ અઝા બકરી ઈદની તારીખમાં ફેરફારને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. સુધારેલી પરીક્ષાની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓની અદ્યતન માહિતી માટે NTAની સત્તાવાર વેબસાઇટ જોતા રહેવાની સલાહ આપવામાં આવી છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી દ્વારા ગ્રેજ્યુએશન શો 2026 યોજાયો. બેચલર ઓફ ટેક્સટાઇલ ડિઝાઇન 2022-2026ના પ્રથમ બેચના 21 વિદ્યાર્થીઓ અને માસ્ટર ઓફ ફેશન મેનેજમેન્ટના ત્રીજા બેચના 20 વિદ્યાર્થીઓ સ્નાતક થયા હોવાનું નિફ્ટના નિદેશક સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું.
3: ये जो कार्यक्रम हुआ है उस टेक्सटाइल डिजाइन के कुछ 21 स्टूडेंट्स ग्रेजुएट कर रहे हैं और फैशन मैनेजमेंट स्टूडेंट्स से 20 स्टूडेंट्स ग्रेजुएट कर रहे हैं. ये निफ दमन से आज टेक्सटाइल डिजाइन डिपार्टमेंट का पहला बैच है और ये बहुत गर्व की बात है कि दमन जैसे शहर में निफ्ट अपना अच्छा स्वरूप क्रिएट कर चुका है.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડાંગ જિલ્લાના પીપલદાહ ગામની શ્રી ગણેશ સખી મંડળની બહેનોને તેમની સર્જનાત્મકતા, આત્મનિર્ભરતા અને મહિલા સશક્તિકરણ માટેના પ્રયાસોને બિરદાવતા અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિમાં નારી શક્તિને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે અને આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાની પ્રતિભા દ્વારા આગવી ઓળખ ઊભી કરી રહી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા નહીવત છે. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે તેમજ હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું.
4: આગલી 7 દિન તક अगर विंड्स की बात करें कोस्टल की तो कोस्टल में थोड़ी सी क्योंकि डीप प्रेशर ग्रेडियंट है हल्की विंड्स स्ट्रॉन्ग चल रही है जो कोस्टल में है पश्चिमी से उत्तर पश्चिमी हवाएं लगती हैं. इधर साउथ गुजरात में भी हमने उत्तर पश्चिम से साउथ वेस्ट डायरेक्शन से और वेस्टर्ली विंड्स लगती हैं और उनकी जो स्पीड दी गई है वो हमने 15-20 गति 25 नॉट के आसपास

0: સીલટીંગ, કેનાલ સાફ સફાઈ, તળાવ ચેકડેમ રિપેરિંગ, ખેત તલાવડી, માટીપાડા વગેરે કામગીરી કરાવવામાં આવે છે, જેનાથી 197.55 કિલોમીટર જેટલી કેનાલ સાફ સફાઈ પણ કામગીરી સમાવેશ કરવામાં આવેલ છે.
1: આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે 2 મેચ રમાઈ હતી. ગતરાત્રે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 40 રનથી હરાવ્યું. દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને જીતવા માટે 204 રનનો લક્ષ્યાંક આપ્યો. જવાબમાં કોલકાતા નાઇટ રાઇડર્સ 18.4 ઓવરમાં માત્ર 163 રન જ બનાવી શક્યું. અને એક મેચમાં વાનખેડે સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રોયલ્સે યજમાન મુંબઈ ઇન્ડિયન્સને 30 રનથી હરાવ્યું. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. NCRB ક્રાઇમ ઇન્ડિયા 2024ના અહેવાલ અનુસાર રાષ્ટ્રીય સરેરાશ કરતા ગુજરાતમાં ગુનાખોરીનો દર ખૂબ ઓછો. મહિલા અને બાળ સુરક્ષામાં ગુજરાત દેશભરમાં અગ્રેસર. રાષ્ટ્રપતિના હસ્તે ગુજરાતના 5 સહિત દેશભરના 66 નામાંકિત વ્યક્તિઓને પદ્મ પુરસ્કારથી નવાજવામાં આવશે. અમદાવાદના ચાંદોડિયામાંથી ક્રાઇમ બ્રાન્ચે ચા, સાબુ, ઘી સહિતની વેચાતી નકલી ચીજવસ્તુઓ જપ્ત કરીને 3ની ધરપકડ કરી. MBA MCAમાં પ્રવેશ પ્રક્રિયાનો આજથી આરંભ. અને આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 40 રને હરાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: દોસ્તો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. પ્રસ્તુત છે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

7:45 ગુજરાતી સમાચાર આપ સાંભળશો દિલ્હી કેન્દ્ર પરથી. 7:55 અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળશો. 8:00 સમાચાર પ્રભાત દિલ્હી કેન્દ્ર પરથી આપ સાંભળી શકશો. 8:15 રજૂ કરીશું સુગમ સંગીત. 8:30 થી વિવિધ ભારતી પ્રસારણ સભાના કાર્યક્રમો આપ સાંભળશો.

હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમોહર રજૂ કરીશું 10 વાગ્યે. 10 વાગીને 30 મિનિટે પ્રસ્તુત કરીશું કાર્યક્રમ શ્રવણ માધુરી. 11 વાગ્યેથી આપ સાંભળશો વિવિધ ભારતી પ્રસારણ સભાના કાર્યક્રમો. 12 વાગીને 30 મિનિટથી અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળશો.

બપોરે 1 વાગ્યે હિન્દી સમાચાર તેમજ અંગ્રેજી સમાચાર રિલે થશે દિલ્હી કેન્દ્ર પરથી. 1 વાગીને 10 મિનિટે અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળશો. 1 વાગીને 20 મિનિટે પ્રાદેશિક સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે થશે. 1 વાગીને 30 મિનિટે આપ સાંભળશો અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. 2 વાગીને 15 મિનિટે હિન્દી સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી આપ સાંભળી શકશો. 2 વાગીને 30 મિનિટે વિવિધ ભારતી પ્રસારણ સભાના કાર્યક્રમો આપ સાંભળશો.

સાંજે 5 વાગ્યે હિન્દી સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી રિલે થશે. 5:05 ફિલ્મ સંગીત રજૂ કરીશું. 5:30 પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ રજૂ કરીશું. 6 વાગ્યે સુગમ સંગીત પ્રસ્તુત કરીશું. 6:30 અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળશો. 7:10 પ્રાદેશિક સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી શકશો. 7:20 પ્રસ્તુત કરીશું ખેતી વિષયક માહિતીનો કાર્યક્રમ. વિષય છે ફૂલોની અંદર કાશ્મીરી ગુલાબનું વાવેતર અને

માવજત એ વિશે વિરલભાઈ પટેલની ધર્મિષ્ઠા પટેલે લીધેલી મુલાકાત. ત્યારબાદ 7:50 મિનિટે ગુજરાતી સમાચાર રિલે થશે દિલ્હી કેન્દ્ર પરથી.

આઠ વાગ્યેથી વિવિધ ભારતી પ્રસારણ સભાના કાર્યક્રમો આપ સાંભળશો. 8:45 સમાચાર સંધ્યા તેમજ અંગ્રેજી સમાચાર રિલે થશે દિલ્હી કેન્દ્ર પરથી. 9:15 આપ વિવિધ ભારતી પ્રસારણ સભાના કાર્યક્રમો સાંભળશો. રાત્રિના 11 હિન્દી સમાચાર તેમજ અંગ્રેજી સમાચાર રિલે થશે દિલ્હી કેન્દ્ર પરથી. તો મિત્રો, આ હતી માહિતી અમારા આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની. આ પ્રસારણ આકાશવાણીના દમણ કેન્દ્રનું છે. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો ભક્તિ સંગીત.

હમણાં આપ સાંભળી રહ્યા હતા પ્રાણલાલ વ્યાસની રચના આશિત દેસાઈના સ્વરમાં. હવે સાંભળીએ આ ભક્તિ ગીત મન્નાડેના સ્વરમાં.

મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. મહેન્દ્ર કપૂર અને સાથીઓના સ્વરમાં આપ પ્રસ્તુત છે આ ભક્તિગીત.

મિત્રો, આપ સાંભળી રહ્યા છો ભક્તિ સંગીત આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. હવે પ્રસ્તુત છે પ્રફુલ દવેના સ્વરમાં આ ભક્તિ ગીત.

મિત્રો, આ સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. થોડી જ વારમાં આપ સાંભળશો ગુજરાતી સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી.

0: આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે વર્ષ 2026ના નાગરિક સન્માન સમારોહમાં 66 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. ડોક્ટર એસ જયશંકર આજે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. અમેરિકાએ ઇઝરાયેલ અને અન્ય સહયોગીઓ સાથે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અંગે વાટાઘાટો કરી. અને આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 40 રને હરાવ્યું. સમાચાર વિગતવાર. પેટ્રોલના ભાવમાં આજે પ્રતિ લીટર 2 રૂપિયા 61 પૈસાનો, જ્યારે ડીઝલના ભાવમાં 2 રૂપિયા 71 પૈસાનો વધારો કરાયો છે. 2 અઠવાડિયામાં આ 4થો વધારો છે. આ સાથે દિલ્હીમાં પેટ્રોલના ભાવ 102 રૂપિયા 12 પૈસા પ્રતિ લીટર, જ્યારે ડીઝલનો ભાવ 95 રૂપિયા 20 પૈસા પ્રતિ લીટર થયો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનાર વર્ષ 2026 માટેના નાગરિક સન્માન સમારોહમાં 66 પદ્મ પુરસ્કારો પ્રદાન કરશે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ 2 પદ્મવિભૂષણ, 6 પદ્મભૂષણ અને 58 પદ્મશ્રી પુરસ્કારો એનાયત કરશે. વર્ષ 2026 માટે રાષ્ટ્રપતિ 131 પદ્મ પુરસ્કારોની મંજૂરી આપી છે, જેમાં 5 પદ્મવિભૂષણ, 13 પદ્મભૂષણ અને 113 પદ્મશ્રી પુરસ્કારોનો સમાવેશ થાય છે. ગુજરાતમાંથી સાહિત્યને શિક્ષણ ક્ષેત્રે રતિલાલ બોરીસાગર, કળા ક્ષેત્રે ઢોલવાદક મીર હાજી કાસમ, અભિનેતા અરવિંદ વૈદ્ય અને આખ્યાનકાર ધાર્મિકલાલ પંડ્યાને પદ્મશ્રી એનાયત કરાશે. આ ઉપરાંત સમાજસેવા ક્ષેત્રે નિલેશ વિનોદચંદ્ર મંડેલવાલાને પણ પદ્મશ્રીથી સન્માનિત કરાશે. દર વર્ષે પ્રજાસત્તાક દિવસે આ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે. કલા, સામાજિક કાર્ય, જાહેર બાબતો, વિજ્ઞાન અને ઇજનેરી, વેપાર અને ઉદ્યોગ, દવા, સાહિત્ય, શિક્ષણ, રમતગમત, નાગરિક સેવા વગેરે વિવિધ ક્ષેત્રોમાં પ્રતિષ્ઠિત નાગરિક સન્માન આપવામાં આવે છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. તેઓ પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે. સચિવ રૂબિયો ગઈકાલે ક્વાડ વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે 4 દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા હતા. તેઓએ ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગમાં સતત પ્રગતિ વિશે માહિતી આપી હતી. સચિવ રૂબિયોએ પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ સહિત વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર અમેરિકાનો દ્રષ્ટિકોણ શેર કર્યો. તેમણે ભારતને અમેરિકાનો મહત્વપૂર્ણ ભાગીદાર ગણાવ્યું. શ્રી રૂબિયોની 4 દિવસની ભારત મુલાકાત દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિની આ પ્રતિક્રિયા આવી હતી. શ્રી રૂબિયોએ શનિવારે પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા. ત્યારબાદ ગઈકાલે વિદેશ પ્રધાન એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે તેમની મુલાકાત થઈ હતી.
1: ભારત ઓર અમેરિકા કે બીચ રાજનૈતિક સમજ કે બારે મેં હમારે બીચ એક રણનીતિક સાઝેદારી હૈ. યે સાઝેદારી કઈ ક્ષેત્રો મેં દોનો પક્ષો કે રાષ્ટ્રીય હિતો સે બનતી હૈ. બેઠક મેં હમને પશ્ચિમ એશિયા, મધ્ય પૂર્વ, ભારતીય ઉપ મહાદ્વીપ ઓર પૂર્વી એશિયા સે સંબંધિત ઘટનાક્રમો પર ચર્ચા કી.
0: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલ અને અન્ય સહયોગીઓ સાથે વાતચીત કર્યા પછી હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા સહિત ઈરાન સાથેના સોદા પર મોટાભાગે વાટાઘાટો કરવામાં આવી છે. તેમના ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર પ્રગતિની જાહેરાત કરી છે. સાંભળીએ એક અહેવાલ.
2: શ્રી ટ્રમ્પને કહા કે સમજૌતે કે અંતિમ પહેલુઓ ઓર વિવરણો પર ચર્ચા જારી હૈ, શીઘ્ર હી ઇસકી ઘોષણા કી જાયેગી, લેકિન ઉન્હોને સમજૌતે કી સમય સીમા કે બારે મેં કોઈ સ્પષ્ટ જાનકારી નહીં દી. રાષ્ટ્રપતિ ટ્રમ્પને કહા કે સમજૌતે કે બારે મેં ઇઝરાયલ કે સાથ સઉદી અરબ, સંયુક્ત અરબ અમીરાત, કતર, પાકિસ્તાન, તુર્કીએ, મિસ્ર, જોર્ડન ઓર બહરીન સે બાત કી ગઈ હૈ. ઈરાન કે વિદેશ મંત્રાલય કે પ્રવક્તા ઇસ્માઇલ બાકાઈને અમરીકીઓ પર વિરોધાભાસી બયાન દેને કા આરોપ લગાયા. અમરીકા ઓર ઈરાન કે બીચ 8 અપ્રેલ કો યુદ્ધ વિરામ પર સહમતિ બની થી ઓર તબ સે દીર્ઘકાલિક શાંતિ સમજૌતે કે લીએ બાતચીત જારી હૈ. અમેરિકા દ્વારા ઈરાન કે બંદરગાહો કી નાકેબંદી કે કારણ ઈરાન ને હોર્મુઝ જળ ડમરૂ મધ્ય કો બંધ કર દિયા હૈ. સમાચાર કક્ષ સે ચંદ્રશેખર શર્મા.
0: ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે સરકારે સમાન નાગરિક સંહિતાના કાર્યક્ષેત્રમાંથી તમામ આદિવાસી સમુદાયોને બાકાત રાખવા માટે ખાસ જોગવાઈઓ કરી છે. તેનો ઉદ્દેશ્ય તેમના અધિકારોનું સંપૂર્ણ રક્ષણ કરવાનો છે. નવી દિલ્હીમાં એક આદિવાસી સાંસ્કૃતિક મેળાવડાને સંબોધતા ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે
3: नरेंद्र मोदी सरकार के गृह मंत्री के नाते स्पष्ट कर देना चाहता हूं, यूसीसी की कोई पाबंदी वनवासी जगत पर, वनवासी व्यक्ति पर लगने वाली नहीं। यूसीसी से कोई वनवासी अधिकारों का अतिक्रमण नहीं होने वाला है।
0: आ समाचार आप आकाशवाणी पर थी सांभळी रह्या छो। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો। વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ગઈકાલે નવી દિલ્હીમાં બોઇંગ કંપનીના વૈશ્વિક નિયમો અને પોલિસી સંચાલન કરનાર નાયબ મુખ્યપ્રધાન જેફ શોકીને મળ્યા હતા। શ્રી ગોયલે જણાવ્યું કે બેઠક દરમિયાન બંને પક્ષોએ ઉડ્ડયન અને એરોસ્પેસ ઉત્પાદનમાં ભારત અમેરિકા સહયોગને આગળ વધારવાની સાથે આ બેઠકમાં જાળવણી, સમારકામ અને અનેક તકો વિકસાવવા, કૌશલ્ય, સપ્લાય ચેઇન, નવીનતા અને વિશ્વસનીય વૈશ્વિક ઉત્પાદન એન્જિનિયરિંગ હબ તરીકે ભારતની ભૂમિકા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરતી ચર્ચાઓ પણ કરવામાં આવી હતી। સરકારે વ્યાપક જાહેર પરામર્શ માટે વીબીજી રામજી અધિનિયમ 2025 હેઠળ ડ્રાફ્ટ નિયમો પ્રકાશિત કર્યા છે। સાંભળીએ એક અહેવાલ।
4: ભારત જી રામજી એક્ટને 20 સાલ પુરાને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગારંટી અધિનિયમ 2005 કી જગહ લી હૈ। નયે કાનૂન કે તહેત અબ એક વિત્તીય વર્ષ મેં રોજગાર કી ગારંટી 100 દિનો સે બઢાકર 125 દિન કર દી ગઈ હૈ। મંત્રાલય ને બતાયા કી મસૌદા નિયમો કો જનતા સે સુઝાવ ઓર રાય લેને કે લિયે સાર્વજનિક કિયા ગયા હૈ। નયે કાનૂન મેં મજદૂરી કા ભુગતાન સમય પર પારદર્શી ઓર જવાબદેહી કે સાથ કરને પર વિશેષ જોર દિયા ગયા હૈ। ઇસકે અલાવા તય સમય કે ભીતર કામ નહીં મિલને પર બેરોજગારી ભત્તા દેને કા ભી પ્રાવધાન કિયા ગયા હૈ। વીબીજી રામજી એક્ટ 1 જુલાઈ से सभी राज्यों और केंद्र शासित प्रदेशों में लागू होगा। अक्षित वैद्यान, आकाशवाणी समाचार, दिल्ली।
0: ग्रामीण विकास मंत्रालय જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ, હિસ્સેદાર, સંગઠન અથવા સંસ્થા આવતા મહિનાની 21 તારીખ સુધીમાં વિચારણા માટે ડ્રાફ્ટ નિયમો પર વાંધા અને સૂચનો સબમિટ કરી શકે છે। મહારાષ્ટ્ર શહેરમાં TCS સુવિધા સાથે જોડાયેલા કથિત જાતીય શોષણ અને ધર્મ પરિવર્તનના પ્રયાસના કેસના સંદર્ભમાં નાસિકની કોર્ટમાં 1500 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે। એસઆઈટી ચીફ સંદીપ મિટકના જણાવ્યા અનુસાર ગઈકાલે 4 આરોપીઓ મતિન પટેલ, નિદા ખાન, દાનિશ શેખ અને તોસીફ અત્તાર સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી। તેમણે કહ્યું કે ગુનાઓ સાથે જોડાયેલા 7-8 વ્યક્તિઓને લગતી વધારાની ચાર્જશીટ આગામી 3-4 દિવસમાં દાખલ થવાની અપેક્ષા છે। બાંગ્લાદેશના ભારતીય હાઈ કમિશનર પ્રણવ વર્માએ ગઈકાલે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તારિક રહેમાનને વિદાય આપી હતી। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બાંગ્લાદેશમાં ભારતીય હાઈ કમિશન દ્વારા પોસ્ટ કરાયેલી માહિતી મુજબ પ્રધાનમંત્રીએ ભારત બાંગ્લાદેશ સંબંધોને મજબૂત બનાવવામાં યોગદાન આપવા બદલ શ્રી વર્માનો આભાર માન્યો હતો અને તેમની આગામી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી। આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે 2 મેચ રમાઈ હતી। ગત રાત્રે કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 40 રનથી હરાવ્યું। દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને જીતવા માટે 204 રનનો લક્ષ્યાંક આપ્યો। જવાબમાં KKR 18.4 ઓવરમાં માત્ર 163 રન જ બનાવી શક્યું। બેટિંગમાં ઉતરતા દિલ્હી કેપિટલ્સે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા હતા। અગાઉ કોલકાતા નાઇટ રાઇડર્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો। કુલદીપ યાદવને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો। અને આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી કરણ મકવાણા।
5: આજના મોટાભાગના અખબારોમાં ઈરાન અમેરિકા યુદ્ધ અંગેના સમાચાર હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે। સંદેશની હેડલાઇન છે, ઈરાન યુદ્ધનો અંત નજીક, હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખુલશે। નવગુજરાત સમય લખે છે, ડીલનો તખતો તૈયાર, અમેરિકા ઈરાન યુદ્ધનો અંત નજીક। દિવ્ય ભાસ્કર લખે છે, ડીલ પર વાટાઘાટો અંતિમ તબક્કામાં, ટ્રમ્પ, હોર્મુઝ પુનઃસ્થાપન 30 દિવસ પછી, ઈરાન।
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે વર્ષ 2026ના નાગરિક સન્માન સમારોહમાં 66 પદ્મ પુરસ્કારો એનાયત કરશે। ડોક્ટર એસ જયશંકર આજે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે। અમેરિકા, ઇઝરાયેલ અને અન્ય સહયોગીઓ સાથે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અંગે વાટાઘાટો કરી। અને આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 40 રને હરાવ્યું। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા। હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।
6: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે એક ગીત, ફિલ્મ આંખે, સ્વર મોહમ્મદ રફી।
7: उस मुल्क की सरहद को कोई छू नहीं सकता, जिस मुल्क की सरहद की

મિત્રો, આપ સાંભળી રહ્યા છો સુગમ સંગીત, આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. કાર્યક્રમના સમાપનમાં સાંભળીએ રંજના જોગળેકર અને રેખા ત્રિવેદીના સ્વરમાં આ ગીત.

મિત્રો, આ સાથે સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ આકાશવાણીના દમણ કેન્દ્રનું છે. થોડી જ વારમાં આપ સાંભળશો વિવિધ ભારતી પ્રસારણ સભાના કાર્યક્રમો.

0: Akashvani at 90.
1: આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમોહર.

કાર્યક્રમના આરંભમાં પ્રસ્તુત છે દિલ તો પાગલ હૈ ફિલ્મનું આ ગીત. ગાયક કલાકાર છે લતા મંગેશકર અને ઉદિત નારાયણ. ગીતકાર છે આનંદ બક્ષી.

0: વિડિયો લાઈક કરવાના પૈસા મળશે. સો ઈઝી.
1: ફસાણો.
2: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. આરબીઆઈ કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: સુખવિંદર સિંહ અને રાની મુખર્જીના સ્વરમાં સાંભળીએ ગીત. ફિલ્મ છે ડોલી સજા કે રખના. એ આર રહેમાનનું સંગીત છે.

0: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર કમાલ છે. પસાણો
1: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. આરબીઆઈ કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.
2: મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ.

0: ગાયક કલાકાર સોનુ નિગમ, શાન, બાબુલ સુપ્રિયો અને સુનિધિ ચૌહાણના સ્વરમાં હમણાં આપ સાંભળી રહ્યા હતા 10 ફિલ્મનું ગીત. વિશાલ શેખરનું સંગીત નિર્દેશન હતું.
1: વર્ક ફ્રોમ હોમ, હાઈ સેલરી, બસ એક ક્લિકમાં. અરે વાહ,
2: અસાણી.
3: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
0: ગુલમહોર કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું. આ દમણ કેન્દ્ર છે.

નીતિન મુકેશ અને કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરમાં હમણાં આપ સાંભળી રહ્યા હતા ઈશ્વર ફિલ્મનું ગીત. ગીતકાર હતા અંજાન અને સંગીતકાર હતા લક્ષ્મીકાંત પ્યારીલાલ. મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. પ્રસ્તુત છે દોસ્ત ફિલ્મનું ગીત, અલકા યાજ્ઞિકના કંઠે. આર ડી બર્મનનું સંગીત છે અને ગીતના શબ્દો ઇન્દિવરે લખ્યા છે.

કાર્યક્રમના અંતમાં પ્રસ્તુત છે વિજય અને સાથીઓના સ્વરમાં ડિસ્કો ડાન્સર ફિલ્મનું ગીત. બપ્પી લાહિરીનું સંગીત નિર્દેશન છે અને ગીતકાર છે અંજાન.

0: मफत कायदा की मदद टैली लोनी ऐप
1: वेबसाइट www.tally-law.in अथवा टोल फ्री नंबर 1-4-4-5-4 पर थी मेळवी शकाय छे।
2: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ। પ્રસ્તુત છે કાર્યક્રમ શ્રવણ માધુરી, જે અંતર્ગત રજૂ કરીએ છીએ ભક્તિ સંગીત।

0: ભક્ત કબીરની રચના હમણાં આપ સાંભળી રહ્યા હતા મનુભાઈ જસદણવાળાના કંઠે.
1: ઓછા વ્યાજમાં લોન જોઈએ એ પણ એપથી, વાહ! વસાણો અજાણ્યા એપથી બચો.
2: આરબીઆઈ કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
0: મિત્રો, આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ શ્રવણ માધુરી.

0: રતનદાસની રચના હમણાં આપ સાંભળી રહ્યા હતા મનુભાઈ જસદણવાળાના કંઠે.
1: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો.
2: વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
3: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
4: RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
0: પ્રસ્તુત છે ગંગા સતીની આ રચના.

ગંગા સતીની રચના હમણાં આપ સાંભળી રહ્યા હતા પ્રાણલાલ વ્યાસના સ્વરમાં. મિત્રો, આ સાથે શ્રવણ માધુરી કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: તેરી ગલી.
1: આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયારા.

0: પ્રસ્તુત કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર, પ્રસ્તુત કરતા હિતેશ માવાણી.
1: ઓછા વ્યાજ માં લોન જોઈએ એ પણ એપ થી, વાહ. પસાણો
2: અજાણ્યા એપ થી બચો.
3: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
0: સદા સૌમ્યશી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. બહેનો બહેનો, અમારી વહાલી વહાલી સખીઓ અને વહાલા સૌ શ્રોતા મિત્રો, આપણા સહિયરના કાર્યક્રમમાં કવિશ્રી ઉમાશંકર જોશીની આ પંક્તિઓ સહ લિપિ ત્રિવેદી અને અલ્પા શાહ

0: સ્વાગત કરે છે. શ્રોતા મિત્રો, આ સહિયરના શ્રવણ મંચ પર આપણે અગાઉ સૌરાષ્ટ્રનો મીઠો લહેકો, મહેસાણાનો નિખાલસ અંદાજ અને કચ્છની આગવી બોલી માણી ચૂક્યા છીએ. અને આજે એ જ સફરને આગળ વધારતા ચાલો જઈએ ગુજરાતના દક્ષિણ છેડે. તાપી કિનારે વસેલા મસ્તીલા, જીવંત અને ખાણીપીણીના શોખીન એવા સુરત તરફ. કારણ કે સુરતની ઓળખ માત્ર હીરા અને સાડીથી નથી, સુરતની ઓળખ છે ત્યાંના લોકોની મોજેલી બોલીથી પણ. સુરતી લહેકો એટલે પૂરપાટ ઝડપે ભાગતી ટ્રેન, થોડી મસ્તી અને ઘણી બધી દિલથી કરાતી વાતો. આમ તો શ્રોતા મિત્રો, જનરલી સુરતનું નામ આવે ને એટલે આપણને યાદ આવે ત્યાંનું ખાવા પીવાનું, લોચો, ઘારી, પોંક અને પ્રખ્યાત વાત, સુરતનું જમણ અને કાશીનું મરણ. વળી સુરત સાથે યાદ આવે એ સુરત જે હીરાનું શહેર છે.
1: તો હવે થોડી સુરતી ભાષા માણીએ, અને જો અમારાથી સુરતીમાં થોડી ભૂલ થઈ જાય તો સુરતના શ્રોતા મિત્રો જરા પ્રેમથી માફ કરી દેજો, હો ની? તો હું શું કહું છું, નું સુરતી બોલચાલની ભાષામાં થઈ જાય, મે હું કે ટીટી,
0: એ નહીં માને, એનું સુરતી થાય એ નહીં માને,
1: જમવાનું નહીં મળે, ખાવાનું નહીં મળે.
0: આના ઉપરથી એક કવિતા યાદ આવી છે. સેડ સોંગ લખવા અને ગાવાનું તા હુધી તો ઠીક હતું, પણ જયારે બી એનું દિલ તૂટી જાય તો કે આજે ખાવાનું નહીં મળે.
1: કવિતા બહુ અગાડી ચલાવવાની તો હિંમત નહીં હાલે, ની તો ચડાવી દે હે બાય અને કહે કે આજે ખાવાનું નહીં મળે.
0: શ્રોતા મિત્રો, સુરતીઓ વાક્યના અંતે હ, જ કે ની જેવા અનેક અક્ષરોનો વિશેષ ઉપયોગ કરે છે, અને માટે જ સુરતી ભાષા, સુરતી લેખો અલગ બને છે. જેમ કે આવજો ને એના બદલે કે છે આવજો ની, અથવા જાવ છો ના બદલે કે છે જાવ હો. આ ભાષામાં શબ્દોને ટૂંકાવીને બોલવાનું ચલણ છે.
1: હવે કેટલાક લોકપ્રિય સુરતી શબ્દો જોઈએ. હાલો એટલે કે ચાલો, જામીએ એટલે કે જમીએ, હળી મળીને એટલે કે સાથે મળીને, બફારો એટલે કે ભીડવાળી ગરમી અથવા બફારો.
0: અને વાત કરીએ સંસ્કૃતિ અને ઇતિહાસ વિશે તો સુરત એ વેપાર, કાપડ અને હીરા ઉદ્યોગનું મોટું કેન્દ્ર હોવાથી આ બોલી પર મરાઠી, હિન્દી અને ઉર્દુ ભાષાની થોડી અસર જોવા મળે છે. સુરતીઓ ખાણીપીણીના ખૂબ શોખીન હોવાથી તેમની ભાષામાં પણ એ જ ઉત્સાહ અને હૂંફ દેખાય છે.
1: કહેવાય છે કે સુરતના લોકોએ પણ પોતાના સ્વભાવ પ્રકૃતિ મુજબ સુરતી નહીં પણ હોરતી ભાષા વિકસાવી છે. સ ની જગ્યાએ હ અને ણ ની જગ્યાએ ન નો ઉપયોગ કરતા સુરતીઓની ભાષા પણ અનોખી છે. દાખલા તરીકે દાણા ચણા ને દાના ચના, અને સારું ને હારું કહેતા સુરતીઓ જ્યાં જાય ત્યાં ખબર પડી જ જાય કે સુરત થી આવ્યા. ભાષા એ એક સમૂહની ઓળખ હોય છે, અને સુરતીઓ પોતાની જીવનશૈલીની સાથે બોલીથી પણ ઓળખાય છે.
0: કેટલાક સુરતી ભાષામાં બોલાતા શબ્દો સાંભળીએ ને તો શ્રોતા મિત્રો નવાઈ લાગે. નવી પેઢીના લોકોને તો કદાચ ખબર પણ નહીં હોય કે બટાકાને અસલ સુરતીઓ આરબીઓ, દાળ ભાતને દખુ ચોખા અને છીકણીને તપખીર કહે છે, તો ગરોળીને પલવડી અને છોકરીને પોરી કહેતા હતા. પિતાને ડોહો કહેવાની હિંમત સુરતીઓ જ કરી શકે છે. હું તો ચાલ્યો એવું કહેવાની જગ્યાએ હું તો ચાલ્યો, આવ્યો ને આવ્યો, ને પૈસા ને ચીચોડા કહે છે અત્યારના સુરતીઓ.
1: આખા ગુજરાતમાં 94 પ્રખ્યાત, પણ જ્યાંનું ફરસાણ જગ વિખ્યાત છે એ સુરતના લોકો તેને ભૂસું કહે છે. ઊંઘી જવું ને બદલે ઊંઘાઈ જવું, અને નાનો ને નાલ્લો કહે છે. સુરત અને આસપાસના કેટલાક ઐતિહાસિક સ્મારકો છે મિત્રો. મુખ્ય આકર્ષણોમાં દાંડી, ડુમસ, હાજીરા, તિથલ અને ઉભરાટ છે. દાંડી એક એવું સ્થળ છે જે ઐતિહાસિક છે, તે ખૂબ મહત્વનું છે. દાંડી એ એવી જગ્યા છે જ્યાં મહાત્મા ગાંધીએ દાંડી માર્ચ 1930માં શરૂ કરી હતી. સુરત શહેરથી 16 કિલોમીટર દૂર ડુમસ એક બીચ છે. હજીરા એક વધુ સુંદર બીચ છે જે શહેરથી 28 કિલોમીટર દૂર છે. ઉભરાટ શહેરથી 42 કિલોમીટર દૂર એક સુંદર બીચ છે.
0: અને વાત કરીએ સુરતની કળા અને સંસ્કૃતિ વિશે તો એ પણ બહુ જ વૈવિધ્યપૂર્ણ છે, અને અહીંના લોકો સામાન્ય રીતે નરમ સ્વભાવના હોય છે. સુરતની ખુશીવાળા લોકો ખૂબ સ્ટાઇલિશ અને જુસ્સાદાર દ્રષ્ટિકોણ ધરાવે છે. સુરત શહેરમાં મોટાભાગે બોલાતી ભાષા સુરતી ગુજરાતી ભાષા જ છે, પણ લહેકો અલગ. ઘણા લોકો સુરતી સંસ્કૃતિ તરીકે સુરતની અનન્ય સંસ્કૃતિનો ઉલ્લેખ કરતા હોય છે. તેના સ્વાદમાં અલગ હોવા છતાં સુરત સંસ્કૃતિ હજુ પણ ભારતીય સંસ્કૃતિના મુખ્ય સાર જાળવી રાખે છે. મોટાભાગના રહેવાસીઓ હિન્દુ છે, જોકે મુસ્લિમ

0: મુસ્લિમ અને ખ્રિસ્તીઓ પણ અન્ય લઘુમતી સમુદાયોમાં અહીંયાના રહેવાસીઓ છે.
1: અહીં મોટાભાગના મોટા હિન્દુ તહેવારો ઉજવવામાં આવે છે, પરંતુ ખાસ કરીને મકર સંક્રાંતિ સાથે નવરાત્રિ અને દિવાળીના તહેવારોને ઉત્સાહથી ઉજવવામાં આવે છે. અને સુરતી માંજો તો જગવિખ્યાત છે જ, અને સુરતનો પોંક. શિયાળામાં લોકો પોંક પાર્ટીની રાહ જોતા હોય, જાણે એ પણ એક ઉત્સવ હોય.
0: અને સુરતના લોકો એકદમ જીવંત, મોજીલા અને મહેમાન આવે એટલે દિલ ખોલીને આવકાર આપનારા. સુરત એટલે એક મિજાજ, ઝડપી જીવન પણ દિલથી જીવતા લોકો. અને હવે સુરતથી સીધા આવીએ પાછા અમદાવાદમાં, એટલે કે એક સરસ મજાની વાતચીત સાંભળવાનો સમય થઈ ગયો છે. શ્રોતા મિત્રો, આપ સૌને જાણ છે જ કે આકાશવાણી પોતાની પ્રસારણ યાત્રાના 90 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. એવામાં આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોમાં આકાશવાણી અમદાવાદ સ્ટુડિયો સાથેની પોતાની યાદ અને લાંબી સફરની વાતચીત આપણા સૌ સાથે શેર કરવા માટે, આપણા સૌ સાથે વાગોળવા માટે મહેશભાઈ શાહ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. મહેશભાઈ શાહ સાથેની હિતેશ માવાણીની વાતચીત આવો સાંભળીએ.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, આપ જાણો છો તેમ આકાશવાણી પ્રસારણના ગૌરવશાળી 90 વર્ષની અત્યારે ઉજવણી સેલિબ્રેશન ચાલી રહ્યું છે. આજે આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોઝમાં ગુજરાતના ગૌરવવંતા એક સાપ્તાહિક વર્ષોથી જે પ્રકાશિત થાય છે, અમદાવાદના આસિસ્ટન્ટ એડિટર મહેશભાઈ શાહ આપણી સાથે ઉપસ્થિત છે. મહેશભાઈ, તો સૌપ્રથમ તો આપણે વાત કરીએ તો આકાશવાણીના એક નિયમિત શ્રોતા મિત્ર પણ ખરા, અને આકાશવાણી સાથે ઘણા વર્ષોથી, લગભગ 4 દાયકા જેટલા વધુ સમયથી આકાશવાણી અમદાવાદ સાથે જોડાયેલા છે. મહેશભાઈ, આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે, અભિવાદન છે.
3: ખૂબ ખૂબ આભાર આકાશવાણી પરિવારનો અને હિતેશભાઈ આપનો.
2: મહેશભાઈ, સર્વપ્રથમ તો આપણે શ્રોતા મિત્રોને જણાવીએ કે આપનું એક જે આકાશવાણી સાથેનું કનેક્શન છે, જોડાણ છે, તે આપણે કેવી રીતે જણાવીએ.
3: દરેક સંતાનની કેળવણીમાં કે એના કારકિર્દીમાં એના માતા પિતાનું જ બહુ મૂલ્ય પ્રદાન હોય, એ મારા કિસ્સામાં પણ છે. મારા માતાનું નામ શારદાબેન શાહ છે, એ સાહિત્યના શોખીન અને સંગીતના શોખીન, એટલે રેડિયો સાંભળે, એટલે એમના કારણે હું રેડિયો સાંભળતો થયો. અને જે લખવાનું છે મને વારસો મળ્યો એ પિતા પાસેથી મળ્યો. પિતા નાથાલાલ શાહ એ દેશી નામું લખે, એ ધોળામાં કાળું કરે, એટલે હું પણ ધોળામાં કાળું કરતો થયો. ફરક એટલો, એ દેશી નામું લખવા માંડ્યા અને હું પત્રકાર હતો અને સાહિત્ય અને કલાનું લખતો થયો.
2: ખૂબ સુંદર વાત કરી. શ્રોતા તરીકે આકાશવાણી સાથેના આપણા સંસ્મરણો ખૂબ જ યાદગાર છે. હવે આકાશવાણી અમદાવાદ સાથે પ્રત્યક્ષ રીતે કેવી રીતે જોડાયા અને કઈ સાલમાં જોડાયા?
3: વાત એવી બની કે અમારા ઘરમાં, અમે રાયપુરમાં રહેતો હતો એક રૂમ રસોડામાં, અને ઘરમાં તિજોરી ઉપર અમે રેડિયો મૂકી રાખતા હતા, અને મને ગુજરાતી ગીતો સાંભળવાનો, સુગમ સંગીતો સાંભળવાનો બહુ જ શોખ. અમુક ગીતો મને એટલા બધા ફેવરેટ, ખાસ કરીને ભૂપેન્દ્રસિંહ ને એના ગીતો બહુ સાંભળું ગુજરાતી ગીતોને. અને એ ટ્રાન્ઝિસ્ટર રેડિયો હતો, ત્યાં નોટ અને પેન મૂકી રાખે, એટલે ગીત આવે તો એ જ વખતે નોટ ને પેન ખોલીને હું ગીતના શબ્દો ઉતારતો હતો. એટલે ઘણી બધી વાર હું બહુ સ્વીકારું છું, 5 કે 6 વખત એ ગીત સાંભળ્યું જ્યારે ત્યારે, ત્યારે એ ગીતના શબ્દો હું ચેક કરું, કોઈક વસ્તુ ઉચ્ચારણ ખોટો લખાયું હોય, સાંભળ્યું ખોટું હોય, અને એમ કરીને 5-6 વખત એ ગીત સાંભળવામાં આવે, એ 1 મહિનો થઈ જાય ને 1 વર્ષ પણ થાય, અને એ રીતે આખું ગીત લખાતું. એટલે એ જે ગીત સાંભળીને લખવાની કેળવણી છે ને, એ મને પત્રકાર હતો દોરી ગણે લખવા માંડ્યો. પછી મને થયું મને લખતા આવડે છે તો મારે આકાશવાણીમાં પ્રયત્ન કરવો જોઈએ. એટલે અહીંયા એ વખતે બીજી ભણસાળી સાહેબ યુવાણીના કાર્યક્રમના પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ હતા. એ જમાનામાં એવું હતું કે પહેલાં તમારે સ્ક્રિપ્ટ આપવી પડે, સ્ક્રિપ્ટ મંજૂર થાય પછી તમારે ઘેર કોન્ટ્રાક્ટ આવે. એટલે મારી મંજૂર થઈ ગઈ. એક દિવસ મારા ઘેર દિવાળીના થોડા દિવસ પહેલાં ભરતભાઈ ચૌહાણ, ભરતકુમાર ચૌહાણ છે, એ મારા ઘેર આવ્યા, અને મારા કાર્યક્રમનું નામ હતું યુવાણીમાં મારી હાસ્યરસની પસંદગી.
2: એટલે મહેશભાઈ, આ કઈ સાલની વાત?
3: 1980ની વાત છે. અને ભરતકુમાર ચૌહાણ મારા ઘેર આવે, એના પ્રોડ્યુસર, તેમને હું કહ્યું કે પહેલાં તો એમને વાંચ્યું કે હાસ્યરસની પસંદગી, એટલે તો કે હાસ્ય લેખક તો કેવડો મોટો હશે, ને આ યુવાણીમાં લખેને. પછી મેં કીધું હું મહેશ, એટલે કે તમારી જ વાત છે એમ કે? મેં કહું હા સાહેબ મારી વાત. પછી એમને કહ્યું કે આકાશવાણીમાં નવા વર્ષમાં પહેલો કાર્યક્રમ તમારો થઈ રહેવાનો છે અને કુરિયરમાં અમે મોકલીએ પોસ્ટમાં તો સમયસર ન મળે એટલે હું જાતે આપું. એટલે મને તો એટલો બધો આનંદ થયો કે કોઈક આકાશવાણીના અધિકારી આપણા ઘેર આવ્યા અને એક આકાશવાણીના પ્રતિનિધિ તરીકે એક આમંત્રણ આપવું આવે કોન્ટ્રાક્ટ. અને પછી એવું બન્યું કે 11મા મહિના નવેમ્બર 1980માં હતું, બપોરે મારું 12-1 વાગે રેકોર્ડિંગ થયું, એ જ સાંજે 8:05 પ્રોગ્રામ પ્રસારિત થયો. 25 મિનિટનો પ્રોગ્રામ હતો, 15 રૂપિયાનો કોન્ટ્રાક્ટ હતો એટલે, અને 1980 એ મારો કોન્ટ્રાક્ટ હતો, એ કોન્ટ્રાક્ટ આજે પણ સાચું. એટલે ત્યારથી આજ સુધી હું આકાશવાણી સાથે જોડાયેલો અને બહુ આનંદ છે. બીજી એક બહુ જ મોટી આનંદની વસ્તુ એવું છે કે આકાશવાણીની જન્મ તારીખ સ્થાપના દિવસ 16 એપ્રિલ છે અને મારી પણ જન્મ તારીખ 16 એપ્રિલ છે, એટલે મારા માટે તો આ બહુ જીવનનું બહુ મોટું સૌભાગ્ય છે કે આકાશવાણીથી મારી પત્રકારત્વની કારકિર્દી થઈ અને એની મારી જન્મ તારીખ 1 છે.
2: ત્યાર પછી આ પ્રસારણ યાત્રા કેવી રીતે આગળ વધી આપની?
3: પછી હું નિયમિત અહીંયા આવવા માંડ્યો. પછી સતીશકુમાર સક્સેના સાહેબ હતા, એ યુવાણીના કાર્યક્રમ કરે એટલે યુવાણીમાં જુદા જુદા કાર્યક્રમ કરે. એમને એક પ્રયોગ એવો કરતો કે ભાઈ કે મહિના દિવસની અંદર રમત જગતની જે કંઈ ઘટનાઓ બની હોય એ બધું છાપામાંથી શોધીને સંકલિત કરીને રેડિયોની પરિભાષામાં લખવાનું અને લખવાનું કે બધા વિષયનું આવે અને એ આપણે જ લખવાનું અને આપણે જેમ પેલા પ્રાદેશિક સમાચાર એ રાજ્યભરના કે રાષ્ટ્રભરના આવે, આ માત્ર ખેલકૂદના સમાચાર આવે ગુજરાતના, એ બધું છાપામાંથી શોધીને કર્યો. એમને એવી રીતે યુવા જગતના સમાચાર અને રમત જગતના સમાચાર એટલે એ સંકલન કરીને લખવાનું મારે અને એ વાંચતો. પછી એ ધીમે ધીમે બધું થતું, બધા જેમ જેમ પ્રોડ્યુસરો આવતા ગયા, બધા કોઈ જુદા જુદા કોઈક નવા વિષય આપે કે તમે આની ઉપર કરશો આની ઉપર કરશો, એટલે કઈ બહુ અખૂટ કહી શકાય એટલા બધા વિષયો પર એ લોકોએ મારી પાસે કામ કરાવ્યું. એટલે હું એવું માનું કે મારી ક્ષમતા એ લોકોએ ચકાસી અથવા એમને મને નાણ્યો કે આના પાસે આ કામ કરી શકાય એવું છે, એટલે એ રીતે હું લખતો થયો આજ સુધી.
2: ભરતભાઈ ચૌહાણ, સતીશભાઈ સક્સેના અને ખાસ કરીને યુવાણીને એસાઇનમેન્ટ મળતા અને
3: બહુ જ
2: પ્રસારણ યાત્રામાં
3: પછી બહુ જ ચાલુ. હું એમાં બે વાત કહી કે મેં ધારો કે વિષય વૈવિધ્ય મેં કહ્યું કે બધા જુદા જુદા પ્રોડ્યુસર હતા આપણી પાસે કામ લે એટલે અથવા એમની પાસે હોય કે ભાઈ મારી પાસે આ ક્ષેત્રનું તમે શું કરશો, હું તમને ધારો કે 5-7 હું વિષય કહું. ધારો કે મેં હાસ્ય રસિક જે મારો ગમતો વિષય છે, હું પત્રકાર તો છું પણ મને હાસ્ય લેખક થવાનું બહુ જ ગમે અને એ ઓળખ હું ઊભી કરી. પણ સૌથી પહેલો એનો આભાર માનીશ કે જે કહેવાય ને કે સૌથી પહેલી હાસ્ય લેખક તરીકેની મારી ઓળખ બનાવી હોય એટલે ઓન રેકોર્ડ કહી શકાય ને જે પહેલું હાસ્યરસની પસંદગી હતી. એટલે હું કહું કે હાસ્ય લેખક તરીકે 2 પુસ્તકો તો હમણાં 5-1 વર્ષમાં જ પ્રકાશિત, પણ એ જ્યારે પહેલો મારો લેખનની શક્તિ જે વિકસાઈ કે એને પ્લેટફોર્મ આપ્યું એ આકાશવાણી આપ્યું હતું એ 1980માં. પછી મેં ધારું કે હાસ્ય રસિક વાર્તાલાપો અહીંયા આપે, જેમ કે સાસરિયામાં પહેલી હોળી, તમને ગમશે આ નવું વર્ષ, મારા નવા વર્ષનો સંકલ્પો, સાસરિયામાં પહેલી હોળી, કામ પડે તો જરૂર કહેજો, આવા બધા હાસ્યના વાર્તાલાપ કર્યા. પછી ભરતભાઈ ચૌહાણ એ વખતે વાટે ઘાટે એક સરસ કાર્યક્રમ ચલાવતો એટલે એમાં સાંપ્રત ઘટનાઓ અને એમાં હું પત્રકાર હતો એટલે હું એવું બધું કરું કે છાપામાંથી થોડું જો પણ એ લિટરલી રિપોર્ટિંગ કરતો, કોઈને ફોનથી કરીએ રૂબરૂ મળે એ બધી વાત કરીને લખીએ અને એવા લોકોના અહીંયા ઇન્ટરવ્યૂ થાય ફોન ઇન કરીને એ લોકો કરે. અને વાટે ઘાટે 25-1 મિનિટનો કાર્યક્રમ હતો, એ વાટે ઘાટે મને ક્યારેક લખવા આપતા હતા. પછી પ્રાસંગિક વાર્તાલાપો આપે, જે મારી ચોઈસ ગઈકાલે હતી અને આજે બી છે એ છે એ ફીચર રાઇટિંગ. મને ફીચર રાઇટિંગ બહુ જ ગમે અને હું બહુ જ કરું. અહીંયા જયેશ પંડ્યા હતા, એમણે મારી પાસે બહુ સરસ કામો લીધા એટલે હું જયેશભાઈનો બહુ આભાર માની. એમને એમની સાથે ઝંખે છે સથવારો કર્યું, એની અંદર મોટી ઉંમરના લોકો હોય એકલવાયુ જીવન જીવતા હોય અને પછી મોટી ઉંમર એ લોકો લગ્ન કરે છે, લગ્ન એટલે એક જીવનમાં એમને એકબીજાના સથવારો એટલે એ અર્થ કર્યું. પછી અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલય છે એની અંદર કૃત્રિમ વાતાવરણ કર્યું હતું, એનું એક પ્રોગ્રામનું નામ હતું પિંજરમાં વન હતું. પછી ભૂકંપ થયો ત્યારે એક અમદાવાદના પ્રોફેસર હતા શ્રેણિક શાહ હતા, જેને પત્ની અને બંને દીકરીઓ અને ઘર આખું ગુમાવી દીધું, એકલવાર થઈ ગયા હતા. તો અમદાવાદના ભૂકંપ વિસ્થાપિતો હતા ત્યાં જઈને પોતે આપતા હતા કે દેખો મેં જીવનમાં બધું જ ગુમાવી દીધું પણ હવે હું સશક્ત થઈને એકલો છું અને બહાર આવીશ અને જીવન સામે લડાયક બનીશ, એટલે બીજા લોકોને પ્રેરણા આપે એવા માટે. અને બીજું એક મારી જીવનનું સૌથી યાદગાર જે ફીચર છે એ સાદિકભાઈ મારી પાસે કર્યું, સાદિક નૂર પઠાણ હતા. ગટરના મરજીવા, આમ તો આપણે સાગરના મરજીવા કે જે મોતી લાવે એ સાગર સુધી, પણ આ ગટર કામદારો વિશેનું હતું કે ગટર કામદારો આપણને બી ખબર છે કે ખુલ્લી ગટર હોય કે ગંદુ પાણી હોય તો આપણે પસાર નથી થઈ જાય, તો એવા સમયમાં ગટર કામદારો આજે પણ ગટરમાં રૂબરૂ પોતે ઉતરીને એ સફાઈ કરે છે, ગંદકી ને બધું દૂર કરે છે અને એ ન કરે તો આપણું જીવવું મુશ્કેલ થઈ જાય સ્વાસ્થ્યની રીતે કે બીજી રીતે. તો એ ગટરના મરજીવા મેં કર્યું હતું અને એ બહુ જ સરસ હતું, એ મને બહુ જ યાદગાર છે.
2: મહેશભાઈ, આપે જેમ વાત કરી કે નાનપણથી જ ઘરમાં રેડિયો સતત ચાલુ રહેતો,
3: આજે પણ
2: પસંદગીનું કોઈ ગીત?
3: મારો ફેવરિટ સિંગર ભૂપેન્દ્રસિંહ છે, એટલે હું બહુ સરસ, મારા માટે તો એ સ્મરણ છે કે હું જે તિજોરી પર નોટ મૂકીને જે ગીતો લખતો હતો એ ભૂપેન્દ્રસિંહના મને બહુ ગમતા હતા. પછી નસીબ એટલું બધું સર, જે માણસનો અવાજ રેડિયો પર સાંભળ્યો હોય, અને અહીં આકાશવાણીમાં મેં 6-1 મહિના કેઝ્યુઅલ તરીકે એક કામ, મને પ્રોજેક્ટ આપ્યો હતો, વસુબેન ભટ્ટ હતા અને ભરતભાઈ ચૌહાણના મારફતે મળ્યો હતો. તો એ દિવસોમાં અહીંયા આકાશવાણીને કોન્સર્ટ થવાની હતી, સુગમ સંગીતની હતી અને અવિનાશ વ્યાસની હતી. તો એ વખતે ભૂપેન્દ્રસિંહ એ કોન્સર્ટમાં ગાવાના હતા, એટલે અમદાવાદ આકાશવાણીમાં રેકોર્ડિંગને બધી મીટિંગને માટે એ આવતા હતા રસિકલાલ ભોજક સાહેબ પાસે. એટલે એ વખતે ભૂપેન્દ્રસિંહને પહેલી વાર જોયા અને કોન્સર્ટમાં સાંભળ્યા. એટલે જે માણસનો અવાજ તમે રેડિયો પર સાંભળતા, આપણો પ્રિય ગાયક તરીકે જે એને સાંભળેલા હોય અને એને રૂબરૂ જોવો, એની સાથે હાથ મિલાવો, એ ભૂપેન્દ્રસિંહ આજે પણ મારા ફેવરિટ. એટલે એનું જ ગીત કરીશું, મારી આંખે કંકુના સૂરજ હાથ મેં, જે કેસેટનું ટાઇટલ પણ એ છે અને એ ગીત પણ ભૂપેન્દ્રસિંહે ગાય.
4: મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, આ ગીતમાં એક દિવસ લગ્ન કરીને જે કમાડ પર કંકુના થાપા માર્યા હશે તે કરુણતાથી ઘૂંસાઈ જતા અહીં કલ્પ્યા છે. હણહણતી સુવાસ, અજવાળા પહેરીને ઊભા શ્વાસ જેવામાં અભિવ્યક્તિ ગુજરાતી કવિતાના શિખર પર બેઠી છે. મૃત્યુની તીવ્ર સંવેદના અને અભિવ્યક્તિની ફૂલ સહજ કોમળતા આ ગીતને વાગીશ્વરીનું કર્ણફૂલ બનાવી રહે છે.

0: ભૂપેન્દ્ર સિંઘના અવાજમાં અને મહેશભાઈ શાહની પસંદગીનું આ ગીત સાંભળ્યા પછી, મહેશભાઈ તમે આકાશવાણીમાં જે વાત કરી કેઝ્યુઅલ અસાઇનમેન્ટ તરીકે આવતા, તો કયા કયા વિભાગોમાં કામ કરવા માટેની તક મળી?
1: એકચ્યુઅલી એવું થયું કે મારા અક્ષર બહુ સરસ હતા અને આજે પણ છે, અક્ષર તો બહુ સરસ છે, એટલે મારી હાથે એ વખતે તો હાથે લખેલી સ્ક્રિપ્ટ જ આપવી પડતી. તો એ ભરતકુમાર ચૌહાણ સાહેબે જોયું, જેમને મારે પહેલો કાર્યક્રમ આપ્યો હતો, કે અક્ષર સર મન કે મહેશભાઈ તમારા અક્ષર બહુ સરસ છે, અહીંયા આકાશવાણીમાં કામ કરશો? એટલે એ ના પાડવાની કોઈની ઈચ્છા જ ના થાય, એટલે મેં કહો હા સાહેબ આજથી કરીશ તમે કહો. તો એ જ દિવસથી મને અહીંયા બેસાડી દીધું. એટલે એકચ્યુઅલી એવું થયું કે આકાશવાણીની ગ્રામોફોન રેકોર્ડની જે લાઇબ્રેરી છે તો ત્યાં મને લઈ ગયા અને મારી પાસે એક કામ એ સરસ એ કર્યું કે ગ્રામોફોન રેકોર્ડનું એક રજિસ્ટર તૈયાર કર્યું, જ્યારે પહેલાં નહોતું એ વખતે. અને એમાં એવું કે મેં લાઇબ્રેરી સાયન્સનો કોઈ અભ્યાસ પણ નથી કર્યો, મને સૈદ્ધાંતિક એવી સમજ નથી, પણ મારી જે કોઠા સૂઝ હતી મને કે આમાં આનું રજિસ્ટર બનાવો, તમે શું આપી શકો તમને? એટલે મારી કસોટી કરતા હતા કે મારી પાસે શું સમજ છે. એટલે મેં કહું આપણે આમ આમ લખીએ, એટલે પછી ફોર્મેટ એમને ઓકે બી કર્યું, એટલે જેમાં પહેલાં ક્રમ આવે, પછી ગ્રામોફોન રેકોર્ડનો રજિસ્ટર નંબર જે આપણી લાઇબ્રેરીમાં શું હોય છે, પછી એનું પ્રોડક્શન નામ કે ભાઈ આરકે ફિલ્મ્સ કે ફલાણા ફિલ્મ્સ એ હોય, પછી એની એ સાઈડમાં કયા ગીતો છે, ગીતોનો ક્રમ એક બે, પછી ના ગીતકાર, સંગીતકાર, ગાયક, પછી એપ્રુવડ છે કે નોટ એપ્રુવડ, અને રિમાર્ક્સનું કોઈ કેવું. તો એટલે ઘણી બધી વાર એવું કે ભાઈ આ હમણાં વગાડવી ના વગાડવી કે કોઈ કેવા, એ બધી જ વિગતો મેં અહીંયા લગભગ 6 મહિના રહીને એ ગ્રામોફોન રેકોર્ડ મારા હાથેથી અને ફાઉન્ટન પેનથી કાળી એનાથી બનાવ્યા હતા એ અક્ષરો, અને મારું કામ હજી આજે બી આકાશવાણીની લાઇબ્રેરીમાં છે.
0: એટલે મહેશભાઈ આપણે અત્યારે જેને આધુનિક ભાષામાં લાઇબ્રેરી માટે જેને મેટા ડેટા કહેવાય છે, તો એ કામ તમે એ જમાનામાં કરેલા?
1: હા કર્યા હતા, કર્યું હતું.
0: ત્યાર પછી અન્ય કોઈ વિભાગોમાં આપને કામ?
1: પછી બીજું એક સરસ એ થયું કે એ દિવસોમાં છે ને આકાશવાણીમાં એક સરસ વિભાગ ચાલતો હતો, એનું નામ છે એઆરયુ, એટલે ઓડિયન્સ રિસર્ચ યુનિટ,
0: હજી આજે પણ ચાલે છે.
1: હા, એટલે એ મારા માટે તો એ બહુ જ ઉપકારક, મારી ઘડતરમાં બી એ થયું. એટલે એમાં એવું હતું કે નાટ્ય સંગીતનું હોય, સુગમ સંગીતનું હોય, શાસ્ત્રીય સંગીત, એ બધા કાર્યક્રમ હોય તો એ પહેલાં એના જે કલાકારો કે ચાહકો હોય ને અહીંથી આકાશવાણીથી એક પત્ર જાય કે આ દિવસે આ દિવસોમાં એક દિવસનો કે 3 દિવસ સમારંભ છે કે મહોત્સવ છે રેડિયો પર પ્રસે, અને એ પછી એ કાર્યક્રમ અને બીજા કાર્યક્રમો જે નિયમિત સાંભળતા હોય એ શ્રોતાઓ શું કહેવા માગે છે એ કામ આ ઓડિયન્સ રિસર્ચનું, અને એ દ્વારા જાણતા હતા કે આપણા કાર્યક્રમોની રિચનેસ કેવી છે, લોકોની પસંદગી શું છે, સુધારો શું કરવું, એ બધું. તો એ વખતે અહીંયા એ સાંઈ પ્રસાદ સાહેબ હતા, એના ડિરેક્ટર હતા, કંઈ હું મને એક્ઝેક્ટ યાદ નથી, પણ એ હતા. એટલે એમને તમને ફોર્મ આપે અને ફોર્મ ભરવા જવાનું, પેન્સિલ લઈને અને એડ્રેસ પણ એ લોકો જ આપે કે તમારે આ જગ્યાએ. એટલે અમદાવાદના ઘણા વિસ્તારોમાં સાયકલ લઈને ફર્યો હતો, એક ફોર્મના મને લાગે કદાચ 7-1 રૂપિયા આપતા હતા, પણ એ દિવસમાં 5-6 જગ્યાએ જઈને ફરી એટલે 25-30 રૂપિયા જે મળી જાય ને એ પસેવાની આવક હતી. એટલે હું તેમાં તમારા નામ, સરનામું, ઉંમર, અભ્યાસ, આવક એ બધું લખે, કેટલા વર્ષે પછી આ ફલાણો પ્રોગ્રામ સાંભળ્યો તો આખો સાંભળ્યો, શું સારું લાગ્યું, શું સૂચન આનું આમ, એ બધા સવાલો અને બધું. પણ એકવાર એક ફોર્મ ભરવા ગયો તો નાટક અંગેનું હતું, એટલે મને ક્યાં લખાવ, એટલે હું પૂછ્યું કે આ મન સવાલ પૂછ્યો, તમે નાટક સાંભળેલું? પછી ત્યારથી મને એ કેળવણી થઈ કે હું ફોર્મ ભરવા જઉં છું, એ કામ કરું તો એ પહેલાં જેને ફોર્મ ભરવાના છે તો એ પ્રોગ્રામ મારે સાંભળવા જોઈએ, અને નિયમિત સાંભળતો એ થયો. એટલે એના કારણે મને એક એનું વધારે સારું સંધાન રહેતું. પછી ઘણીવાર તો એવું થાય કે જે આપણે સવાલ એક પૂછ્યો ને તો એમાં ડીપમાં બી વધારે થાય, એટલે કોઈક વધારે વાત કરવાની થાય ને, ભલે મારે જવાબ તો એક લીટીમાં જ લખવાનો, મને આ ગમ્યું ના, આમાં આમ થયું હોત તો સારું હતું, પણ એના હિસાબે મારી કેળવણી વધી ગઈ. અને જર્નાલિઝમની ભાષામાં કહું ને તો ઇન્ટરવ્યૂ લેવાની કળા આ એઆર યુનિટને, મને હું ગામડે પણ જતો હતો.
0: શ્રોતા મિત્રો, આકાશવાણી સાથે 4.5 દાયકાથી પણ વધારે સમયથી શ્રોતા, ત્યાર પછી કેઝ્યુઅલ અસાઇની અને આપણા નિયમિત વક્તા તરીકે અવારનવાર આવે છે તે મહેશભાઈ શાહ આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોઝમાં આવ્યા, અને પ્રસારણની 90 વર્ષની ગૌરવશાળી યાત્રાના સંદર્ભમાં જે વાત કરી તેમને માટે શ્રોતા મિત્રો વતી આપનો ખૂબ ખૂબ આભાર. મહેશભાઈ
1: ખૂબ ખૂબ આભાર.
2: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા મહેશભાઈ શાહ સાથે.

ની હિતેશ માવાણીની વાતચીત. આશા રાખીએ છીએ કે આ વાતચીત સાંભળીને આપને પણ આકાશવાણીના જૂના દિવસો અને આપની આકાશવાણી સાથેની યાદો તરોતાજા થઈ ગઈ હશે. બસ તો શ્રોતા મિત્રો, આજનો કાર્યક્રમ અહીં જ પૂરો કરીએ છીએ. લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને રજા આપશો, આવજો, ફરી મળીશું. આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો. નિયામક શ્રી સહ્યર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 380009. ઈમેલ આઈડી પણ ફરી એકવાર યાદ કરાવી દઉં, abadsahyar@gmail.com.

બદરાયુ અરવિંદને આપ સાંભળી રહ્યા હતા. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 મિનિટે સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે વર્ષ 2026ના નાગરિક સન્માન સમારોહમાં 66 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. નવી દિલ્હીમાં આવતીકાલે ક્વાડ વિદેશમંત્રીઓની બેઠક યોજાશે. નીટ પરીક્ષાના સંચાલનમાં વારંવાર થતી ભૂલો પર સર્વોચ્ચ અદાલતે ચિંતા વ્યક્ત કરી. યુદ્ધ અટકવાની આશા ધૂંધળી જણાતા ટ્રમ્પે તેમના પ્રતિનિધિઓને ઈરાન સાથેના પ્રસ્તાવમાં કોઈ ઉતાવળ ન કરવા સૂચના આપી. અને વૈશ્વિક બજારોની સાથે સાથે ભારતીય શેરબજારમાં તેજી. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનાર વર્ષ 2026 માટેના નાગરિક સન્માન સમારોહમાં 66 પદ્મ પુરસ્કારો પ્રદાન કરશે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. સાંભળીએ એક અહેવાલ.
1: સરકારને ઇસ વર્ષ કુલ 131 પદ્મ પુરસ્કારો કી ઘોષણા કી હૈ. ઇનમે 5 પદ્મ વિભૂષણ, 13 પદ્મભૂષણ ઓર 113 પદ્મશ્રી પુરસ્કાર શામિલ હૈ. પુરસ્કાર પાને વાલો મેં 19 મહિલાએ હૈ, જબકિ 16 લોગો કો મરણોપરાંત સમ્માનિત કિયા જાયેગા. પદ્મભૂષણ ઓર પદ્મશ્રી દેશ કે સર્વોચ્ચ નાગરિક સન્માનો મેં શામિલ હૈ. ઇન પુરસ્કારો કી શરૂઆત વર્ષ 1954 મેં હુઈ થી. પ્રતિવર્ષ ગણતંત્ર દિવસ પર ઇન પુરસ્કારો કી ઘોષણા કી જાતી હૈ. કલા, સાહિત્ય, શિક્ષા, ખેલ, ચિકિત્સા, સમાજ સેવા, વિજ્ઞાન, અભિયાંત્રિકી, જનસેવા.

આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર વિચારોનું આદાન પ્રદાન કરશે. સર્વોચ્ચ અદાલતે આજે નીટ પરીક્ષાના સંચાલનમાં વારંવાર થતી ભૂલો પર ચિંતા વ્યક્ત કરી છે. ન્યાયાધીશ પી એસ નરસિંહા અને આલોક આરાધેની બેન્ચે મેડિકલ પ્રવેશ પરીક્ષાનું સંચાલન કરવા માટે ટેસ્ટિંગ એજન્સીને વધુ મજબૂત અને સ્વાયત્ત સંસ્થા સાથે બદલવાની માંગ કરતી અરજીઓ પર કેન્દ્ર, નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને સીબીઆઈ પાસેથી જવાબ માંગ્યો છે. અદાલતે એનટીએને ગુરૂવાર સુધીમાં એક સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે, જેમાં ગયા વર્ષે ઇસરોના ભૂતપૂર્વ વડા કે રાધાકૃષ્ણનની આગેવાની હેઠળની સમિતિ દ્વારા એજન્સીની કાર્યપદ્ધતિમાં ફેરફાર કરવા માટે કરવામાં આવેલી ભલામણોનું પાલન કરવાની વિગતો આપવામાં આવી હતી. અરજીઓમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે વારંવાર પેપર લીક થવાથી 22 લાખથી વધુ વિદ્યાર્થીઓના અધિકારોને અસર થઈ છે. અરજીમાં ભવિષ્યની પરીક્ષાઓની દેખરેખ માટે સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશની આગેવાની હેઠળ ઉચ્ચ દેખરેખ સમિતિની રચના કરવાની પણ માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પેપર લીકના આરોપો બાદ આ મહિનાની 3 તારીખે લેવાયેલી નીટ યુજી પરીક્ષા રદ કરવામાં આવી હતી. પેટ્રોલના ભાવમાં આજે પ્રતિ લીટર 2 રૂપિયા 61 પૈસાનો, જ્યારે ડીઝલના ભાવમાં 2 રૂપિયા 71 પૈસાનો વધારો કરાયો છે. 2 અઠવાડિયામાં આ 4થો વધારો છે. આ સાથે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 102 રૂપિયા 12 પૈસા પ્રતિ લીટર, જ્યારે ડીઝલનો ભાવ 95 રૂપિયા 20 પૈસા પ્રતિ લીટર થયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેમણે તેમના પ્રતિનિધિઓને ઈરાન સાથે કોઈપણ સોદામાં ઉતાવળ ન કરવા કહ્યું છે. ટ્રમ્પ વહીવટીતંત્રને 3 મહિનાથી ચાલતું યુદ્ધ અટકવાની આશા ધૂંધળી લાગે છે. શ્રી ટ્રમ્પે વધુમાં કહ્યું કે તેમના વહીવટ હેઠળ ઈરાન સાથેના કોઈપણ ભવિષ્યના સોદામાં કોઈ નાણાકીય છૂટછાટોનો સમાવેશ થશે નહીં અને તે અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાના કાર્યકાળ દરમિયાન થયેલા કરારથી મૂળભૂત રીતે અલગ હશે. તેમણે ઓબામા યુગના ઈરાન પરમાણુ કરારની પણ ટીકા કરી હતી અને દાવો કર્યો કે તેમનો પ્રસ્તાવિત કરાર તહેરાનને પરમાણુ શસ્ત્રો મેળવવાથી અટકાવશે અને આ કરાર ભૂતપૂર્વ અમેરિકન પ્રમુખ બરાક ઓબામા દ્વારા ઘડવામાં આવેલા કરારથી અલગ હશે. અમેરિકન મીડિયાના જણાવ્યા અનુસાર ચર્ચા હેઠળના કરારમાં 60 દિવસના યુદ્ધવિરામનો વધારો, હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાનો અને ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર વધુ વાટાઘાટોનો સમાવેશ થાય છે. જોકે પ્રસ્તાવિત કરારના કારણે રિપબ્લિકનોમાં પણ ભાગલા પડ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. વાર્ષિક 5 દિવસીય હજયાત્રા આજથી શરૂ થઈ રહી છે. ભારત સહિત વિશ્વભરના મુસ્લિમ સમુદાયના 10,60,000થી વધુ લોકો પવિત્ર શહેર મક્કાથી હજયાત્રા શરૂ કરશે અને સાઉદી અરેબિયાના મીનામાં એકત્ર થશે. તેઓ મીનામાં રાત્રિ રોકાણ કરી આવતીકાલે પરોઢિયે હજ નમાઝની મુખ્ય વિધિ માટે આરાફાતના મેદાન તરફ પ્રયાણ કરશે. આ વર્ષની હજયાત્રામાં ભારતમાંથી લગભગ 1,75,000 હાજીઓ ભાગ લઈ રહ્યા છે. જમ્મુ કાશ્મીરની લાલ ચેરી મુંબઈના બજારમાં પહોંચશે. રેલવે મારફતે 966 બોક્સમાં આશરે 12 ટન ચેરી મુંબઈ લઈ જવાય છે. ચેરીની તાજગીને ધ્યાનમાં રાખીને રેલવેએ ખાસ વ્યવસ્થા કરી છે. આ પાર્સલ વાહન ફક્ત 33 કલાકના રેકોર્ડ સમયમાં જમ્મુથી બાંદ્રા ટર્મિનસ પહોંચશે. સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજરે જણાવ્યું કે ચેરી ખૂબ જ નાજુક ફળ છે અને તેને થોડા કલાકમાં બજારમાં પહોંચાડવી એક પડકાર છે. તેમણે વધુમાં કહ્યું કે રેલવે પાસે આ સિઝનમાં વેપારીઓની દરેક માંગને પૂર્ણ કરવા માટે પૂરતા પાર્સલ વાહનો અને પૂરતા સંસાધનો ઉપલબ્ધ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહાન ક્રાંતિકારી રાસબિહારી બોઝની જન્મજયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે કહ્યું કે રાસબિહારી બોઝે તેમના અસાધારણ સંગઠનાત્મક કૌશલ્ય દ્વારા સ્વતંત્રતા સંગ્રામમાં નવી ઉર્જાનો સંચાર કર્યો હતો. ગૃહમંત્રીએ કહ્યું કે શ્રી બોઝે આઝાદ હિંદ ફોજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના કરી અને ગદર ચળવળ દ્વારા વિદેશી ધરતી પર પણ ભારતીયોને સંગઠિત કરીને સ્વતંત્રતાની જ્યોતને અવિરતપણે પ્રજ્વલિત રાખી હતી. શ્રી શાહે કહ્યું કે રાષ્ટ્ર હંમેશા આદર સાથે રાસબિહારી બોઝની માતૃભૂમિ પ્રત્યેની અદમ્ય હિંમત અને સમર્પણને યાદ રાખશે. છેલ્લા 3 મહિનાથી ચાલતા ઈરાન અમેરિકા વચ્ચેના યુદ્ધને અટકાવવા માટે રજૂ થયેલા પ્રસ્તાવની ચર્ચાની સકારાત્મક અસરોના પગલે વૈશ્વિક બજારોની સાથે સાથે ભારતીય શેરબજારમાં પણ તેજીનો માહોલ સર્જાયો છે.
નવા સપ્તાહના આરંભે 800 અંકો

0: ના ઉછાળા સાથે કારોબાર કરી રહેલું શેર બજાર અત્યારે પણ 850 કરતા વધુ અંકોના વધારા સાથે કારોબાર કરી રહ્યું છે, જ્યારે નિફ્ટીમાં 240 અંકોનો વધારો જોવા મળી રહ્યો છે. મોટાભાગના ક્ષેત્રોમાં લેવાલી જ નીકળી હતી, જેને કારણે શેર બજારમાં તેજીનો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે આજે દિલ્હી, હરિયાણા, ચંદીગઢ અને પંજાબના કેટલાક વિસ્તારોમાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, દરિયાકાંઠાના વિસ્તારો, ઝારખંડ, ઓડિશા અને તેલંગાણાના કેટલાક સ્થળોએ પણ દિવસ દરમિયાન ગરમીનું મોજું ફળી વળવાની શક્યતા છે. દરમિયાન આજે ઉત્તર પૂર્વ ભારત, ઉપહિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, કેરળ, માહે, તામિલનાડુ અને પુડુચેરીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીર, આંદામાન અને નિકોબાર ટાપુઓ, આસામ, મેઘાલય, બિહાર, પૂર્વ ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને લક્ષદ્વીપના કેટલાક સ્થળોએ આજે વીજળી અને વાવાઝોડું થવાની શક્યતા છે. ફિલિપાઈન્સના એન્જલ્સ શહેરમાં એક ઇમારત ધરાશાયી થતાં 4 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. બચાવદળ દ્વારા ગુમ થયેલા 17 લોકોની શોધ ચાલી રહી છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કાટમાળમાંથી 26 લોકોને બચાવી લેવાયા છે. અહીં ભારે વરસાદ અને પવન ફૂંકાયા બાદ શનિવારે રાત્રે ઇમારત ધરાશાયી થતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. અમેરિકામાં દક્ષિણ કેલિફોર્નિયા એરોસ્પેસ સુવિધાના પ્લાસ્ટિકના ભાગો બનાવવા માટે વપરાતા જોખમી રસાયણ ધરાવતી ટાંકી ક્ષતિગ્રસ્ત થઈ હોવાથી અધિકારીઓએ આ આપત્તિના ઉકેલ શોધવા માટે પ્રયાસ શરૂ કર્યા છે. સ્થાનિકોને સ્થળાંતરનો આદેશ આપવામાં આવ્યો હતો, જેના કારણે હજારો રહેવાસીઓ પ્રભાવિત થયા હતા. GKN એરોસ્પેસ ખાતે સ્ટોરેજ ટાંકીમાં લગભગ 22,713 થી 26,498 લીટર મિથાઇલ મેથાક્રાઇલેટ હતું, જે ગયા અઠવાડિયે વધુ ગરમ થઈ જતા લીક થયું હતું. અધિકારીઓએ વિસ્ફોટની પણ આશંકા વ્યક્ત કરી હતી. આ પદાર્થ લીક થવાના કારણે ફેફસાને નુકસાન થવાની ભીતિ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે વર્ષ 2026ના નાગરિક સન્માન સમારોહમાં 66 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. નવી દિલ્હીમાં આવતીકાલે ક્વાડ વિદેશમંત્રીઓની બેઠક યોજાશે. નીટ પરીક્ષાના સંચાલનમાં વારંવાર થતી ભૂલો પર સર્વોચ્ચ અદાલતે ચિંતા વ્યક્ત કરી. યુદ્ધ અટકવાની આશા ધૂંધણી જણાતા ટ્રમ્પે તેમના પ્રતિનિધિઓને ઈરાન સાથેના પ્રસ્તાવમાં કોઈ ઉતાવળ ન કરવા સૂચના આપી અને વૈશ્વિક બજારોની સાથે સાથે ભારતીય શેર બજારમાં તેજી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી ગયા અમદાવાદ, બડોદરા, રાજકોટ, ભુજ કેન્દ્ર હૈ.

પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત.

0: can see everybody is standing.
1: राष्ट्रपति जी इस वक्त धीरे धीरे दरबार इस गणतंत्र मंडप से प्रस्थान करती हुई सबका अभिवादन करती हुई उनके ठीक पीछे उपराष्ट्रपति जी और प्रधानमंत्री जी अभिवादन करते हुए ठीक पीछे अमित शाह जी और मनसुख मांडविया जी ये तमाम और अब आ रहे हैं ओम बिरला जी पीछे श्री वेंकैया नायडू जी तमाम गणमान्य अतिथि धीरे धीरे सबका अभिवादन करते हुए गणतंत्र मंडप से बाहर जाते हुए
0: There is a palpable excitement in the hall, which was jam-packed with the awardees and their relatives who had come to receive the prestigious Padma Awards. It is indeed a moment of pride.
2: Please pay your attention, please. I request all the award winners to move towards your right side. Second part of the ceremony.
1: आकाशवाणी से उसका आंखों देखा हाल भी सुनना ना भूलें. तकनीकी टीम के सदस्य थे अशोक कुमार मिश्र कमल सिंह और हेमराज मीणा ओबी इंचार्ज हमारे साथ तुषार पराशर और इस कार्यक्रम के प्रोड्यूसर प्रमोद कुमार मैं महेंद्र सिंह लालस अपनी साथी कमेंटेटर लालिमा अनेजा डैंग के साथ अब आपको लिए चलता हूं आकाशवाणी के स्टूडियो वापस नमस्कार
3: नवी દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત નાગરિક અલંકરણ સમારોહ પ્રથમમાં માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે પદ્મ પુરસ્કાર પ્રદાન કરવાનું જીવંત પ્રસારણ અમારા દિલ્હી કેન્દ્રથી અમે રિલે કરી રહ્યા હતા
4: પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું શ્રોતા મિત્રો હવે સાંભળીએ એનસીઆરટીનો પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ

કલાકાર અદનાન સામીને હમણાં પર સાંભળી રહ્યા હતા. પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે યુવાવાણી કાર્યક્રમ અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું થોડી જ વારમાં.

0: નમસ્કાર યુવા મિત્રો, કેમ છો? આશા રાખું છું કે ગરમીના દિવસોમાં આપ સ્વસ્થ, મસ્ત અને તંદુરસ્ત હશો. આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે અને આપ હાલ સાંભળી રહ્યા છો યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાની. અને આ કાર્યક્રમની સાથે હું છું તમારી રેડિયો દોસ્ત પ્રિયલ દેસાઈ. અને આજે આપણી સાથે સ્ટુડિયોમાં ખાસ વિશેષ અતિથિ ઉપસ્થિત છે, ડોક્ટર હર્ષલ પટેલ, જાણીતા એવા ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ. શ્રી ડોક્ટર હર્ષલ પટેલ, તમારું સ્વાગત છે આકાશવાણીના આ સ્ટુડિયોમાં.
1: નમસ્કાર પ્રિયલ, આભાર, ઇટ્સ માય પ્લેઝર.
0: મિત્રો, આપણે ઘણી વખત સમસ્યામાંથી પીડાતા હોય છે, પેટને લગતા, ગેસને લગતા, પાચનને લઈને આવા અનેક યુવા મિત્રોમાં સવાલ હોય છે કે ભાઈ મને ખાવાનો બહુ શોખ છે, હું બહુ ફૂડી છું, મને તો ખાવા જોઈએ અઠવાડિયામાં 2 વાર 3 વાર, પણ મને સાથે સાથે ગેસ રિલેટેડ પ્રોબ્લેમ્સ પણ છે, તો આનું શું? તો આના માટે તમારા આ બધા સવાલ માટેનું આજે આ નિરાકરણ આવવાનું છે, આજે આ સંવાદ છે કરવાનો છે, એ માટે તમારા બધા જ પ્રશ્નો છે એ જવાબ તમને મળશે. તો જોડાયેલા રહો આ કાર્યક્રમની સાથે.

0: ડૉક્ટર હર્ષવર્ધન, ફરીથી તમારું આ સ્ટુડિયોમાં સ્વાગત છે. હવે આપણે શરૂઆત કરીએ કે યુવાનોમાં ખાસ કરીને બહુ બધા પ્રશ્નો હોય છે અને એમાંનું પહેલું છે પેટને લગતું. તો હવે મને એ કહો કે આ શરૂઆત કેવી રીતે થાય છે? કેમ વધારે અત્યારે એસિડિટીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે, અપચોની જે સમસ્યાથી પીડાઈ રહ્યા છે, અને આવા બહુ કેસીસ આપણે સામે આવતા હોય છે યુવાનોમાં?
1: આ એક ઘણી કોમન સમસ્યા છે અને યુવાનોમાં તો ખરી જ, પણ એના સિવાય સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રનમાં અને મિડલ એજ અને ઓલ્ડ એજમાં પણ અમે ઘણું કોમનલી જોઈએ છીએ. પર્ટિક્યુલરલી યુવાનોમાં એટલા માટે કારણ કે આજકાલની જે લાઇફસ્ટાઇલ છે, વર્કિંગ સ્ટાઇલ છે, ઇરેગ્યુલર જાગવાનો અને ઊંઘવાનો ટાઈમ, બહારનું ખાવાનું જે પ્રથા છે, રિફાઇન્ડ વીટ ફ્લોર એટલે કે મેદાનો પ્રયોગ જે રીતે આઉટસાઇડ ફૂડમાં વધી રહ્યો છે, સ્પાઇસી ફૂડ, પ્રોસેસ્ડ મીલ્સ, ઓલ ધોઝ થિંગ્સ કન્ટ્રીબ્યુટ ટુ ગેસ્ટ્રિક ડિસઓર્ડર્સ. આમાં જે મોસ્ટ કોમન કમ્પ્લેન અમે જોઈએ છીએ એ છે ગેસ, એસિડિટી, રિફ્લક્સ, કબજિયાત, ડાયરિયા, પેટમાં દુખાવો રહેવો, અપચો, ખાધા પછી પેટ ફૂલ થઈ જવું. આ બધાનો રૂટ કોઝ મોટાભાગના કેસીસમાં ઇરેગ્યુલર લાઇફસ્ટાઈલ અને ડાયટ હોય છે. આપણે એ પણ જોઈએ છીએ કે આજકાલના ઘણા બધા યુવાનોમાં ફિઝિકલ એક્ટિવિટીનો અભાવ છે. એ લોકો વર્ક અને સ્ટડીની સાથે ક્યાંક ને ક્યાંક ફિઝિકલ એક્ટિવિટી મિસિંગ છે.
0: જી, હવે ડોક્ટર, આ જે સમસ્યાઓ છે, એસિડિક સમસ્યાની શરૂઆત કેવી રીતે થાય છે અને કેવી રીતે તપાસ કરી શકાય છે? હવે આ ઉંમર છે ખાવા પીવાની, મોજ કરવાની, સ્વાભાવિક છે, પરંતુ હવે પાછળની જે જિંદગી છે, યુવાનો એમાં જિંદગી જીવી શકે પાછળની, એના માટે શું કરવું જોઈએ, એ વિશે શું કહેશો?
1: ઓકે, આ ઘણો મહત્વનો સવાલ છે કે હાઉ ટુ આઈડેન્ટિફાય. યુઝ્યુઅલી આની શરૂઆત ઘણી માઇલ્ડ ફોર્મમાં થતી હોય છે. સિમ્પલ પેટમાં ગેસ જેવું ફીલ થવું, માઇલ્ડ બળતરા થવી, થોડુંક અપચા જેવું ફીલ રહેવું, ખાધા પછી પેટ ફૂલ રહેવું, એ ટાઈપના સિમ્ટમ્સ હોય છે અને વખત સાથે એ વધે છે. કારણ કે મોટાભાગે અને ઘણા મોસ્ટ કેસીસમાં કોમન સિમ્ટમ્સ અને ગેસ તરીકે ઇગ્નોર કરવામાં આવે છે, પરંતુ આગળ જતા નથી ઘણી સમસ્યા ઊભી થઈ શકે, જેમ કે ચાંદા થઈ શકે, અલ્સર જેને આપણે કહીએ. માઇલ્ડ સિમ્ટમ અને ગેસ સમજીને ઇગ્નોર કરવામાં આવે છે એટલે સમસ્યા આગળ જતા વધતી રહે. ક્યારેક ક્યારેક જો આ વસ્તુને વધારે ઇગ્નોર કરવામાં આવે તો સમય જતા જો આને ઇગ્નોર કરવામાં આવે, જે કે મોટાભાગના લોકો કરતા હોય છે, તો ક્યારેક ક્યારેક મોટી સમસ્યા પણ થઈ શકે, જેમ કે અલ્સર, જેમ પેટમાં ચાંદા થવા, સોજો આવવો, અન્નળીમાં સોજો આવવો, અને ઇવેન્ચ્યુઅલી થેરાપીની જરૂર પડે છે. પરંતુ જરૂરી એ છે કે એને અર્લી આઈડેન્ટિફાય કરવામાં આવે અને આના જે કોઝિંગ ફેક્ટર્સ છે એને જલ્દીથી જલ્દી એડ્રેસ કરવામાં આવે.
0: હવે ડોક્ટર, એ જણાવો કે યુવાનોમાં જે ગેસ અને અપચો કે પછી એના જે ઇશ્યુઝ હોય, અને હવે એમને શું કરવું જોઈએ? ઘરગથ્થું કરવું જોઈએ, ડોક્ટર પાસે જવું જોઈએ, અને જો અવગણવામાં આવે તો કેવી તકલીફ પડી શકે?
1: એકચ્યુઅલી જયારે સિમ્ટમ્સ શરૂ થાય ત્યારે મોટાભાગના લોકો ઘરગથ્થુ ઇલાજ અને લાઇફસ્ટાઇલ મોડિફિકેશનથી રાહત મહેસૂસ કરે છે. પર્ટિક્યુલરલી તમને જે ટાઈપના સિમ્ટમ્સ અને તકલીફ હોય એને અનુલક્ષીને ઘરગથ્થુ ઇલાજ કરી શકાય. જેમ કે સપોઝ કોઈને રિફ્લક્સનો પ્રોબ્લેમ વધારે હોય, રિફ્લક્સ મીન્સ ખાવાનું ગળે આવી જતું હોય, છાતીમાં વચ્ચેના ભાગમાં બળતરા થતી હોય કે ખાટા ઓડકાર આવતા હોય, એ આ ટાઈપનું જેને તકલીફ હોય એ લોકો બે ટાઈમ હેવી મીલ લેવાના બદલે 4-5 વાર લાઇટ સ્મોલ મીલ્સ લઈ શકે. એક્સેસિવ ચા, કોફી, ચોકલેટ, સ્પાઇસી ફૂડ, ઓઇલી ફૂડ, સ્વીટ ફૂડ અને ફિઝી ગેસવાળા જે ડ્રિંક્સ હોય છે એને અવોઇડ કરી શકાય. અને જમ્યા અને સૂતા પહેલા એટલીસ્ટ 2 કલાકનું વચ્ચે ડિસ્ટન્સ રાખે. અને ઘણીવાર જો તકલીફ વધારે હોય તો સૂતી વખતે શરૂઆતના 2-3 કલાક થોડું હેડ સાઈડ અપ રહે એ રીતે 30 ડિગ્રીના એંગલ પર સૂઈ શકાય, કે જેથી રિફ્લક્સના સિમ્ટમ્સ ઘટે છે. મોટાભાગના પેશન્ટ્સને આ ટાઈપના ઇલાજથી ફાયદો થાય છે. સેમ વે જેને ગેસની તકલીફ વધારે હોય તેઓ ઘરગથ્થું એ કરી શકે કે જે ફૂડથી ગેસ વધારે પ્રોડ્યુસ થાય છે એને એવોઇડ કરવામાં આવે. મેડિકલ ટર્મમાં અમે એને હાઈ અને લો ફોડમેપ ડાયટ તરીકે ઓળખીએ છીએ. ફોડમેપ ડાયટ એટલે ફર્મેન્ટેબલ ઓલિગો ડાઈ મોનોસેકેરાઇડ્સ એન્ડ પોલિઓલ્સ, બેઝિકલી એવી ફૂડ પ્રોડક્ટ્સ કે જે પેટમાં ગયા પછી ગેસનું પ્રોડક્શન વધારે. તો એવી કઈ કઈ વસ્તુઓ છે કે જેમાં ફોડમેપ વધારે છે? જેમ કે ડુંગળી, લસણ, ફુલાવર, કોબીસ, મશરૂમ, ઘઉં, ચણાની દાળ, અડદની દાળ, રાજમા, સોયાબીન, દૂધ અને દૂધની બધી ડેરી પ્રોડક્ટ એક્સેપ્ટ દહીં અને છાશ, સફરજન, કેરી, તરબૂચ, કાજુ, પિસ્તા. આ હાઈ ફોડમેપ ડાયટ છે. આનાથી ગેસ થવાની સંભાવના વધારે હોય છે. જેને ગેસની તકલીફ હોય એ લોકોએ લો ફોડમેપ ડાયટનો યુઝ કરવો જોઈએ, કે જેમાં આ બધી ફૂડ આઇટમ્સ ઓછી કરી અથવા તો પોસિબલ હોય તો એલિમિનેટ કરી, એના બદલે એવી વસ્તુનો યુઝ કરવો જોઈએ કે જે ગેસ પ્રોડક્શન ઓછું કરે, જેમ કે ચોખા, ખીચડી, ભાત, ઓટ, દૂધી, તુરઈ, ગાજર, બટાકા, શક્કરિયા, ટામેટા, કાકડી, પાલક, ફ્રૂટ, ડેરી પ્રોડક્ટ્સ એવી ફૂડ આઇટમ પ્રિફર કરવી જોઈએ કે જે ગેસ ઓછો પ્રોડ્યુસ કરે. એની જોડે દહીં છાશ છે, લગભગ મોટાભાગના ગ્રીન લીફી વેજીટેબલ્સ, હોલ ફ્રૂટ, કેળા, પપૈયા, સ્ટ્રોબેરી વગેરે.
0: ઓકે ડોક્ટર, હવે એ જણાવું, કારણ કે હવે આ મેઇનલી ખોરાક સાથે સંબંધિત હોય છે એસિડિટી કે ગેસ થવું, કે પછી અન્ય કોઈ ફેક્ટર્સ પણ આના માટે જવાબદાર છે?
1: ખોરાક સિવાય બીજા ઘણા બધા પરિબળો છે જે આમાં ભાગ ભજવે છે, જેમ કે ઇરેગ્યુલર લાઇફસ્ટાઇલ, રાત્રે મોડા સુધી જાગવું, ઊંઘ પૂરી ના લેવી, પર્ટિક્યુલરલી જેની નાઇટ શિફ્ટ હોય છે એમને આ બધા પ્રોબ્લેમ વધારે થતા હોય છે, એક્સેસિવ સ્ટ્રેસ, એની કાઇન્ડ ઓફ સ્ટ્રેસ, એના લીધે પણ આ બધા પ્રોબ્લેમ્સ વર્સન થઈ શકે. કોઈ જાતના એડિક્શન હોય, જેમ કે આલ્કોહોલ, ટોબેકો કે સ્મોકિંગ, એને લીધે પણ આ પ્રોબ્લેમ્સ વધી શકે છે.
0: ડોક્ટર હર્ષદ, હવે એકવાર યુવાનોને એસિડિટી થઈ ગઈ છે, એમને વારંવાર આ પ્રશ્ન રહેતો હોય છે કે હું કંઈ પણ ખાઉં છું તો એસિડિટી થઈ જાય છે, હું બહુ ઓછું ખાઉં છું, ખાવામાં ધ્યાન રાખું છું, છતાં પણ મને આવો પ્રશ્ન થાય છે, એવો પણ ઘણા એવા સવાલો આવતા હોય છે, ત્યારે જો આપણે એને ઘરગથ્થુ રીતે આપણે ઈલાજ કરી દેતા હોય છે, પરંતુ હવે આ કેટલું ખતરનાક થઈ શકે પાછલી ઉંમરમાં જો આને ઇગ્નોર કરવામાં આવે તો?
1: આમાં અમારી એડવાઇસ એ છે કે કોઈ પણ વ્યક્તિને જો આ ટાઈપની તકલીફ થતી હોય તો શરૂઆતમાં ઘરેલુ ઇલાજ કરે, લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરે, પરંતુ જો એનાથી બેનિફિટ ના થાય તો ટાઈમલી નિષ્ણાત ડૉક્ટરને બતાવવું જોઈએ. એકવાર પૂરી હિસ્ટ્રી એક્ઝામિનેશન અને જરૂર પ્રમાણે ટેસ્ટ કરાયા પછી કોઈક બીજો ડિસઓર્ડર તો નથી એ રૂલ આઉટ કરવામાં આવે છે. ઘણીવાર સિમ્પલ લાગતી એસિડિટીની પાછળ પેટમાં ચાંદા જેવી મોટી તકલીફ પણ સંકળાયેલી હોઈ શકે. આ ટાઈપના ચાંદાની અંદર ઘણીવાર રક્તસ્ત્રાવ થવો, પેટમાં કાણું પડવું, રેરલી કોઈ વાર કેન્સર જેવી પણ તકલીફ સંકળાયેલી હોઈ શકે. એટલે જરૂરી એ છે કે ટાઈમલી ડોક્ટરની રાય લઈ અને એને ડાયગ્નોસ પ્રોપરલી કરવામાં આવે.
0: ડોક્ટર હર્ષદ, હવે યુવાનોને કઈ રીતે ખોરાકમાં કે લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરવો જોઈએ જેથી કરીને આવનારા સમયમાં કે આવનારા વર્ષોમાં તેમની હેલ્થ પર કોઈ અસર ના કરે અને એ પોતાનું જીવન છે એકદમ ખુશખુશાલ જીવી શકે?
1: યસ, આપણે શું ના કરવું એ તો જોયું, હવે એ કે આપણે સારા હેલ્થ માટે શું કરવું જોઈએ. આપણને બધાને ખબર છે કે દરેકની લાઇફસ્ટાઇલ ડિફરન્ટ છે, ફિઝિકલ એક્ટિવિટીનું લેવલ બધાનું અલગ હોય છે, તો ડાયટ તમારી લાઇફસ્ટાઇલને મેચ થતું હોવું જોઈએ. સપોઝ જેની સિડેન્ટરી લાઇફસ્ટાઇલ હોય તો એમાં વી એડવાઇઝ કે ફિમેલ્સનું ડેઈલી કેલરી ઇન્ટેક 1600 હોય અને મેલનો 2000ની આસપાસ હોય. સપોઝ કોઈની મીડિયમ એક્ટિવિટી હોય તો ફિમેલ્સમાં 1800 કિલો કેલરી અને મેલ્સમાં 2200 કિલો કેલરીનો ડેઈલી ઇન્ટેક હોય. જેનું સ્ટેનસ વર્ક કરતા હોય એવા ફિમેલ્સને ડેલી 2400 કિલો કેલરી અને જેન્ટ્સમાં 3000 કિલો કેલરી જેવું ઇન્ટેક લેવું જોઈએ. સાથે સાથે પ્રોપોર્શન પણ ઇમ્પોર્ટન્ટ છે. તમારા ડાયટમાં 40-50% જેટલું કાર્બોહાઈડ્રેટ, 25-30% તમારા ડાયટમાં 40-50% જેટલું કાર્બોહાઈડ્રેટ, 25-35% જેટલું પ્રોટીન અને સાથે 20-30% ફેટ હોવી જોઈએ. ફેટની અંદર પણ ગુડ ફેટ શુડ બી પ્રિફર્ડ, કે જેની અંદર ટ્રાન્સફેટ ના હોય, ઓમેગા 3 ફેટી એસિડ સફિશિયન્ટ માત્રામાં હોય, કે જે તમને તમારા સીડ્સ જેમ કે અળસી છે, ચિયા સીડ્સ છે, નટ્સ છે જેમ કે અખરોટ, કઠોળ, શાકભાજી અને ફિશમાંથી મળી રહેતું હોય છે. આના સિવાય બને ત્યાં સુધી જેટલું બને એટલું ટ્રેડિશનલી કુક થયેલી વસ્તુઓ અને લેસ પ્રોસેસ્ડ ફૂડને પ્રિફર કરવું જોઈએ. તમે જો જોશો તો ભારતમાં દરેક રિજન પ્રમાણે ત્યાંની એક થાળી છે જે ત્યાંની લાઇફસ્ટાઇલ અને એન્વાયરમેન્ટને મેચ થાય છે. એવું કહી શકાય કે ધેટ ઇઝ ધ ઓપ્ટિમમ એન્ડ બેસ્ટ ફૂડ ફોર ધેમ. એમાં થોડું ઘણું અત્યારની લાઇફસ્ટાઇલ પ્રમાણે તમે મોડિફિકેશન કરી શકો, બટ જસ્ટ મેક શ્યોર કે આપણે એક્સેસિવ પ્રોસેસ્ડ ફૂડને અવોઈડ કરીએ. એક્સેસિવ ઓઇલી, સ્પાઇસી, હેવી કેલરી આઇટમ્સને અવોઈડ કરવી જોઈએ. તમારા ડાયટની અંદર બધા જ મેક્રો અને માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ મળી રહે. મેક્રો ન્યુટ્રિયન્ટ્સની આપણે હમણાં વાત કરી, માઇક્રો ન્યુટ્રિયન્ટ્સની અંદર બધી જ જાતના ફેટ સોલ્યુબલ અને વોટર સોલ્યુબલ વિટામિન્સ મળી રહે. સાથે સાથે ફિઝિકલ એક્ટિવિટી, મોડરેટ ફિઝિકલ એક્ટિવિટી પણ જરૂરી છે. આજકાલની જે રીતની ઓફિસ વર્ક ટાઈપની લાઇફસ્ટાઇલ છે એમાં જોઈએ એવું ફિઝિકલ વર્ક નથી મળી રહેતું, જેને લીધે કેલરી ઇન્ટેક તો થાય છે બટ કન્ઝ્યુમ નથી થતી અને ઓવર ધ ટાઈમ ઓબેસિટી, શુગર જેને કે ડાયાબિટીસ કહેવાય, બ્લડ પ્રેશર અને કાર્ડિયક પ્રોબ્લેમ્સ થતા હોય છે. તો જો એક સારી લાઇફસ્ટાઇલ અપનાવવામાં આવે તો લોંગ ટર્મ સારા સ્વાસ્થ્ય માટે સારા ડાયટની સાથે ફિઝિકલ એક્ટિવિટી,

0: રિડક્શન ઓફ સ્ટ્રેસ, મેડિટેશન, યોગા અને પ્રાણાયામને જો ડેઈલી રૂટીનમાં અપનાવવામાં આવે તો ઘણા સારા રિઝલ્ટ મળે છે. હવે આનાથી આપણને ફાયદા શું થશે? આ લાઇફસ્ટાઇલ ફોલો કરવાથી તમારી મેટાબોલિક ડિસઓર્ડર્સ છે જેમ કે ડાયાબિટીસ, ઓબેસિટી, કાર્ડિયક ઇશ્યુઝ, એ બધાનું રિસ્ક ઘણું ઘટી જાય છે અને ઓબ્વિયસલી ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ બેનિફિટ તો મળે જ છે, એ અલગ.
1: જી બિલકુલ. તો હવે યુવાનો, તમને આમાંથી ઘણા બધા પ્રોબ્લેમ્સના સોલ્યુશન મળ્યા હશે. તમે ખાઈ પણ શકો છો, કંઈ પણ મોજ પણ કરી શકો છો, અને સાથે સાથે હવે તમારે એ પણ મેકશ્યોર કરવાનું છે કે તમે કઈ લાઇફસ્ટાઇલ અપનાવી શકો છો અને તમારું જે આવનારું જે જીવનમાં જે આવનારા વર્ષોમાં પણ તમે આવી જ રીતે હેલ્ધી લાઈફ જીવી શકો છો. તો આ હતો આપણો આ સંવાદ. આજે પેટને લગતી સમસ્યાઓ પર આ સંવાદ હતો અને આપણી સાથે ડોક્ટર હર્ષલ પટેલ, જાણીતા એવા ગેસ્ટ્રો એન્ટ્રોલોજીસ્ટ હતા, આપણી સાથે આપણે સંવાદ કર્યો અને સરસ વિષય પર વાત કરી. ડોક્ટર હર્ષલ, તો આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી અને યુવાનોને માહિતી આપી અને આપ અમારા સ્ટુડિયોમાં પધાર્યા એ બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.
0: થેન્ક યુ વેરી મચ પ્રિયલ, મને પણ ઘણો આનંદ થયો અહીંયા આવીને. મારો બસ એક જ સંદેશ છે કે યંગ એજ એ એન્જોય કરવાની એજ છે, યુ શુડ એન્જોય, બટ જો આ બધી વસ્તુનું ધ્યાન રાખવામાં આવે તો યુ કેન રિમેન યંગ ફોર લોંગર ડ્યુરેશન. તમે વધારે એન્જોય કરી શકશો, વધારે ડ્યુરેશન સુધી એન્જોય કરી શકશો. સો આ જ થોટ સાથે થેન્ક્સ અ લોટ.

તો યો મિત્રો, આ હતો ડોક્ટર સાથેનો સંવાદ કે જ્યાં તમે પેટ અને ગેસની સમસ્યાને લગતું કોન્વર્ઝેશન સાંભળ્યું. અને હવે આપણે વાત કરીશું તો આજે 25 મે છે, એટલે કે બંગાળના જાણીતા એવા ક્રાંતિકારીનો જન્મજયંતિ છે. રાસ બિહારી બોઝ કે જેમનો જન્મ થયો હતો 25 મે 1886, એક એવા ભારતીય ક્રાંતિકારી જેમણે બ્રિટિશ રાજ સામે ભારતની સ્વતંત્રતા માટે ગદર અને આઝાદ હિન્દ ફોજનું આયોજન કર્યું. તેમણે ભારતમાં ઘણી ક્રાંતિકારી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી, પરંતુ વિદેશમાં રહીને ભારતની સ્વતંત્રતાના પ્રાપ્તિમાં જીવનભર રોકાયેલા રહ્યા. અને પછી જાપાન જઈને ભારતે સ્વતંત્રતા લીગ અને આઝાદ હિંદ ફોજની સ્થાપના કરવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવી. તેમણે હિન્દુ મહાસભાની જાપાની શાખાની સ્થાપના કરી અને તેના પ્રમુખ બન્યા. તેમના જીવનકાળ દરમિયાન તેમણે દેશને આઝાદ કરાવવાના તેમના પ્રયાસો, સ્વતંત્રતાના સંગ્રામમાં તેમનું યોગદાન ઘણું મોટું છે. તો આજે આ દિવસ રાસ બિહારી બોઝની આપણે અર્પણ કરીએ છીએ. આજે તેમની જન્મ જયંતિ છે અને ભારતની ધરતીએ અનેક ક્રાંતિકારીઓને જન્મ આપ્યો છે, આપણે તેમને ભૂલી નથી શકતા. તો આજે રાસ બિહારી બોઝની અનેક વંદન, તેમના ચરણોમાં નમન અને ભારતની ભૂમિ સદાય આવા ક્રાંતિકારીઓને યાદ રાખીએ છીએ અને આપણે તેમના ઋણી છીએ.

તો મિત્રો, આપ સાંભળી રહ્યા હતા યુવાનો માટેનો ખાસ કાર્યક્રમ યુવાવાણી. આપે ટ્યુન કર્યું હતું આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર, અને આપ સાંભળી રહ્યા હતા યુવાનો માટેનો ખાસ કાર્યક્રમ યુવાની. તો યુવાનો, હવે આપણે ફરી મળીશું નવા વિષય સાથે, નવા કોઈ વાતચીત સાથે. નવા જોડાયેલા રહેજો આકાશવાણી સાથે, અને આપણે ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.

0: આપ સાંભળી રહ્યા હતા યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાવાણી, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી. સંઘર્ષો કે કુછ કિસ્સે, કહાની કુછ સફળતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલિયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 31 મઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. आप भी माननीय प्रधानमंत्री जी की मन की बात का हिस्सा बन सकते हैं. इसके लिए आप अपने सुझाव 29 मई तक टोल फ्री नंबर 1800117800 पर रिकॉर्ड कर सकते हैं या फिर 1922 पर भी कॉल कर सकते हैं. अपने सुझाव नमो ऐप या MyGov के ओपन फोरम में पोस्ट कर सकते हैं या पोस्ट बॉक्स नंबर 111 आकाशवाणी दिल्ली पर भी भेज सकते हैं. तो याद रखें, रविवार 31 मई सुबह 11 बजे मन की बात.
0: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ બિન ફિલ્મી ગીતો. કાર્યક્રમના પ્રારંભે સાંભળીએ વિશાલ મિશ્રાને.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: અરમાન મલિક અને તુલસી કુમારને સાંભળીએ. ગીત છે રશ્મિ વિરાગનું.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડની લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: આપ સાંભળી રહ્યા હતા બિન ફિલ્મી ગીતો, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું. સાંજના 7:10 થવા આવી છે. હવે થોડી જ વારમાં આપ સાંભળશો ગુજરાતીમાં પ્રાદેશિક સમાચાર.

0: અસલી નોટ સાથે કેમ રમે છે?
1: ભાઈ આ ફાટેલી છે.
0: સાંભળ, ફાટેલી તૂટેલી અથવા જૂની નોટ ને
2: બેંક બ્રાન્ચ માં એક્સચેન્જ કરી શકાય છે.
1: વાવ, નવી નોટ મળશે?
0: હા, જેનાથી તો અમને પિઝા પાર્ટી આપશે.
3: આરબીઆઈ કહે છે, સ્માર્ટ બનો,
4: કૂલ રહો.
5: મોદી હર પરિવાર કો ઘર મે બિજલી બનાકર વહી બિજલી બેચકર કમાઈ કા એક ઓર સાધન દેના ચાહતા હૈ.
6: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે. ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે. તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
7: પપ્પા, આપો 3000.
8: કેમ ભાઈ?
7: મારી પોકેટ મની.
8: અરે, હમણાં ફક્ત 2000 કેશ છે.
7: હે પપ્પા, બુલેટ ટ્રેનના જમાનામાં બળદ ગાડું ચલાવો છો? ડિજિટલ પેમેન્ટ ચલાવો?
8: હે
7: નહીં, હા, સીધું યુપીઆઈ થી પેમેન્ટ કરો, સરળ છે.
8: અરે વાહ, મને પણ શીખવાડ. તારા 1000 લઈ જા.
7: તમારો મોબાઈલ આવો.
8: લે લે.
9: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
10: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી.
11: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ગુજરાતના 5 સહિત 66 મહાનુભાવોને પદ્મ પુરસ્કાર એનાયત કર્યા. રાજ્યના નાગરિકોને હવે વોટ્સએપ પરથી જ ઓનલાઈન સેવાઓ મળશે. ઇબોલાના કેસને પગલે રાજ્ય સરકાર સતર્ક. હોસ્પિટલમાં અલાયદી વ્યવસ્થા ઉભી કરાઈ. પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 2.61 રૂપિયા, જ્યારે ડીઝલના ભાવમાં 2.71 રૂપિયાનો વધારો. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની આગાહી. અને વિશ્વ ટેબલ ટેનિસ ડબલ્યુટીટી કન્ટેન્ડર લાગોસ 2026માં માનુષી શાહે મેન્સ ડબલ્સ અને મિક્સ ડબલ્સમાં ખિતાબ જીત્યા. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ગુજરાતના 5 સહિત 66 મહાનુભાવોને પદ્મ પુરસ્કાર એનાયત કર્યા. રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા આ સમારોહમાં 2 પદ્મ વિભૂષણ, 6 પદ્મભૂષણ અને 58 પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયા. ગુજરાતના મહાનુભાવોમાં સાહિત્ય અને શિક્ષણમાં રતિલાલ બોરીસાગર, કળાક્ષેત્રે ઢોલકવાદક અમીર હાજી કાસમ, રંગમંચ કલાકાર અરવિંદ વૈદ્ય, માણ આખ્યાન અગ્રણી કલાકાર ધાર્મિકલાલ પંડ્યા તેમજ સમાજસેવામાં નિલેશ માંડેવાલાને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયા. રાજ્યના નાગરિકોને હવે વોટ્સએપ પરથી જ ઓનલાઈન સેવાઓ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ડિજિટલ ગવર્નન્સને વેગ આપતા આજે ગાંધીનગરમાં રાજ્ય સરકાર અને મેટા વચ્ચે વોટ્સએપ આધારિત નાગરિક સેવા પૂરી પાડવા અંગે મહત્વના સમજૂતી કરાર MOU થયા છે. આ કરારના પરિણામે ગ્રામીણ અને શહેરી નાગરિકોને ફરિયાદ નિવારણ સહિત આવકજાતિ અને EWS પ્રમાણપત્ર, રેશનકાર્ડ, મહેસૂલ રેકોર્ડ, સત્તાવાર સોગંદનામા જેવી 20 જેટલી સરકારી સેવાઓ એક જ વોટ્સએપ નંબર થકી ઘરે બેઠા મળતી થશે, જેનાથી અલગ અલગ વેબ પોર્ટલ પર કે કચેરીમાં રૂબરૂ જઈને કતારમાં ઉભા રહેવાથી પણ મુક્તિ મળશે. આફ્રિકામાં મળી આવેલા ઇબોલાના કેસને પગલે રાજ્ય સરકાર સતર્ક થઈ છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનશીરિયાએ જણાવ્યું, રાજ્યમાં કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. તેમણે ઉમેર્યું, ઇબોલા વાયરસના શંકાસ્પદ દર્દી માટે અમદાવાદ સિવિલ ખાતે 32, સુરત સિવિલમાં 10 પથારી તેમજ શંકાસ્પદ મુસાફર માટે SVP હોસ્પિટલ અમદાવાદ ખાતે 60 પથારીની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. નાગરિકોએ સહેજ પણ ગભરાવાની જરૂર ન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
12: ભારત સરકાર આરોગ્ય વિભાગ દ્વારા જે ગાઈડલાઇન્સ ગુજરાત સરકારને આપી છે એમનું ચુસ્તપણે પાલન કરવા માટેની આખી ટીમનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ એરપોર્ટ પર તમામ પેસેન્જર ત્યાંથી આવે છે એનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે. આખા ભારતની અંદર એક પણ ઇબોલા વાયરસનો કેસ મળવામાં આવ્યો નથી, એટલે ગભરાવાની એક પણ ટકો જરૂર નથી.
11: પેટ્રોલના ભાવમાં આજે પ્રતિ લીટર 2.61 રૂપિયા, જ્યારે ડીઝલના ભાવમાં 2.71 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 2 અઠવાડિયામાં આ ચોથો વધારો છે. આ વધારા સાથે દિલ્હીમાં પેટ્રોલ હવે 102.12 રૂપિયા પ્રતિ લીટર થશે, જ્યારે ડીઝલ હવે 95.20 રૂપિયા પ્રતિ લીટર થશે. રાજ્યમાં શિક્ષકોની 3,966 જગ્યા પર આગામી 1 થી 10 જૂન સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. ગુજરાત પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા જિલ્લા અને નગર શિક્ષણ સમિતિની સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યા સહાયક, વિશેષ શિક્ષક અને મુખ્ય શિક્ષકની જગ્યા પર ભરતી કરાશે. આ માટે ઉમેદવારની પસંદગી, શૈક્ષણિક લાયકાત, શિક્ષક પાત્રતા, પરીક્ષાના ગુણ અને સરકારના પ્રવર્તમાન ભરતી નિયમના આધારે જ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ ભરતીમાં ખાસ દિવ્યાંગ ઉમેદવાર માટે વિશેષ એજ્યુકેટર અને મુખ્ય શિક્ષકની અલગથી જગ્યા અનામત રાખવામાં આવી છે. કચ્છના સરહદી અને દરિયાકાંઠાના વિસ્તારમાં ફરી એકવાર શંકાસ્પદ ડ્રોનના અવશેષ મળી આવ્યા છે. અબડાસા તાલુકાના દરિયાકાંઠા નજીક આવેલા ખિદ્રત ટાપુ પર ડ્રોનની એક પાંખ મળી આવી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે પોલીસ અને ગુપ્તચર એજન્સીઓએ સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ શરૂ કરી છે. સુરતમાંથી 1,50,000 મૂલ્યની બનાવટી ચલણી નોટ કબજે કરવામાં આવી છે. સચિન પલસાણા ટી પોઈન્ટ પાસે બકરા મંડી વેપારીને 50,000 બનાવટી નોટ આપી જનાર લિંબાયતની ટોળકીના 4 શખ્સને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે 4 આરોપીના ઘરે તપાસ કરતા 1,50,000 મૂલ્યની બનાવટી નોટ મળી આવી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો.

0: આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ને ફોલો કરી શકશો. વડોદરામાં જનભાગીદારી અભિયાન સૌથી દૂર સૌથી પહેલા અંતર્ગત અંતરિયાળ ગામોમાં જનસંપર્ક અને સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 39 શિબિરમાં 1800 જેટલા આદિજાતિ લાભાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં 377 નાગરિકોને આધાર સંબંધિત સેવા, 309 આયુષ્યમાન ભારત કાર્ડ, 202 પીએમ કિસાન સન્માન નિધિ યોજના, 53 પરિવારને ઉજ્જવલા યોજનાનો લાભ, 150 રાશન કાર્ડ સેવા ઉપરાંત 30 પેન્શન યોજનાના ફોર્મની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આ સાથે જ કેમ્પમાં નિઃશુલ્ક તબીબી સહાય અને દવા પણ પૂરી પાડવામાં આવી હતી. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે, ત્યારે ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે રાજેશ પટેલે અને ઉપપ્રમુખ તરીકે ભરત ચૌધરીએ પદભાર સંભાળ્યો. પદગ્રહણ કર્યા બાદ નવનિયુક્ત પ્રમુખે આ મુજબ પ્રતિક્રિયા આપી હતી.
1: કોઈ પણ જગ્યાએ સીએસસી સેન્ટર હોય, પીએસસી સેન્ટર હોય, પૂરતી સગવડ મળી રહે, ડોક્ટરો પણ હાજર રહે, એવું આરોગ્ય ક્ષેત્રની અંદર પણ અમે જિલ્લા પંચાયતનું ધ્યાન રાખીને પૂર્ણ કરશું. ઘણી બધી સ્કૂલો એવી છે કે નબળી છે, તે નબળી સ્કૂલોને પણ અમે અને એના અંદર શિક્ષણ અમે આપી શકીએ એવા અમે પ્રયત્ન કરશું. સારા શિક્ષકોને નિમણૂક કરશું. છોકરીઓને આપણે અમુક ટાઈમ ભણવાનું છૂટી જતું હોય છે તો એ પણ અમે પૂર્ણ કરશું.
0: મહીસાગરમાં કલ્પનાબા ભુવાર પ્રમુખ અને હંસરાજ વસાવા ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા. જામનગરમાં પ્રમુખ તરીકે રંજનબેન જીવાણી અને ઉપપ્રમુખ તરીકે પરેશ હિરપરાની નિમણૂક કરવામાં આવી. પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે ભાવિક પટેલ, ઉપપ્રમુખ રૈયાબેન આયર, કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે પ્રભાબેન હુણ, ઉપપ્રમુખ તરીકે માવીરસિંહ જાડેજા, જ્યારે વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે હેતલબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે શૈલેષ પટેલની વરણી કરાઈ. દરમિયાન બોટાદ જિલ્લાની બરવાડા તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે જામસંગ પરમાર, બોટાદમાં કિશોર મેર, રાણપુરમાં રસીલાબેન બાવળિયા તેમજ ગઢડામાં રૂપલબેન ગઢિયાને નિયુક્ત કરાયા. ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખ માટે હિમાક્ષીબેન પટેલનું નામ જાહેર કરાયું, જ્યારે મોરબી તાલુકા પંચાયતમાં તુલસીબેન મરવાણીયાએ ચાર્જ સંભાળ્યો. વડોદરા ખાતે યોજાનારી મધ્ય ગુજરાત માટેની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં ભૌગોલિક સંકેત GI ટેગ ઉત્પાદનોને પ્રદર્શિત કરાશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર અમદાવાદ સુધાગરી બ્લોક પ્રિન્ટ, માતાની પછેડી, પિટોરા ચિત્રકળા, પેથાપુર પ્રિન્ટિંગ બ્લોક્સ, ખંભાતના અકીક અને સંખેડા ફર્નિચર જેવા GI ટેગ ધરાવતા ઉત્પાદનોનો આમાં સમાવેશ થાય છે. આ ઉપરાંત દાહોદમાં બીડવર્ક એટલે કે મણકાનું કામ અને ખંભાતની પતંગ જેવા ઉત્પાદનો જે હાલમાં GI નોંધણી પ્રક્રિયામાં છે તે પણ VGRC મધ્ય ગુજરાતમાં પ્રદર્શિત થવાની સંભાવના છે. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની આગાહી છે, જોકે ત્યારબાદ તાપમાન 2-3 ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે. આ સમયગાળામાં હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળો પવન ફૂંકાવાની શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું હતું.
2: 25 से लेकर 28 मई तक अधिकतम तापमान है, तापमान में कोई बड़ा बदलाव नहीं रहेगा. उसके आगे धीरे धीरे तापमान 2-3 डिग्री सेंटीग्रेड टेम्परेचर डाउन होने का संभावना रहेगा. हमारे जो सौराष्ट्र कच्छ तटीय क्षेत्र है इसमें गर्म और उमस भरी पवन के कारण असहज स्थिति बने रहने की पूर्वानुमान दिया गया है. कोस्टल क्षेत्रों में अभी जो पवन का स्पीड है 25 से 20 नॉट रहेगी.
0: જૂનાગઢમાં આજે કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે પ્રાચીન વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો, જેમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી 40 થી વધુ આગાહીકારો હાજર રહ્યા. તેઓએ પ્રાચીન પદ્ધતિથી વરસાદનું અનુમાન લગાવ્યું હતું, જેમાં ખાસ કરીને બદલી વાક્ય, પશુ પક્ષીની ચેષ્ટા, અખાત્રીજના પવનની દિશા, હોળીની ઝાડની દિશા અને નક્ષત્રની ગોઠવણી પરથી આગાહીકારોએ આ વર્ષે પણ સારો વરસાદ રહેશે અને ખેડૂતો માટે સમયસર વાવણી લાયક વરસાદ વરસશે તેવી આગાહી વ્યક્ત કરી હતી. વિશ્વ ટેબલ ટેનિસ WTT કન્ટેન્ડર 2026માં ગુજરાતના માનુષ શાહે મેન્સ ડબલ્સ અને મિક્સ ડબલ્સ ખિતાબ જીત્યા છે. નાઇજીરિયાના લાગોસમાં રમાયેલી આ સ્પર્ધામાં તેને 2 ખિતાબ જીતવા સાથે મેન સિંગલ્સ ઇવેન્ટમાં સેમીફાઇનલમાં પણ પ્રવેશ કર્યો. દિયા ચિતાલે સાથે મળી તેણે ફ્રાન્સના લિયો ડી નોટ રેસ્ટને અને કેમિલી લુડ્સને 3-0 હરાવી ટ્રોફી જીતી લીધી. મિક્સ ડબલ્સની સેમીફાઇનલમાં તેમણે કેનેડાની એડવર્ડ લી અને મો ઝાંગની જોડીને પણ 3-0 હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો. સાબરકાંઠા આરોગ્ય વિભાગ દ્વારા ઘરઆંગણે કેન્સર સ્ક્રીનિંગ અભિયાન અંતર્ગત છેલ્લા 6 મહિનામાં અંદાજીત 3,500થી વધુ નાગરિકની તપાસ કરી 136 જેટલા શંકાસ્પદ કેસ શોધી કાઢવામાં આવ્યા છે. જિલ્લાના 80 જેટલા અંતરિયાળ ગામમાં કેમ્પનું આયોજન કરી આધુનિક તબીબી સંસાધનો સાથે નાગરિકોની નિઃશુલ્ક તપાસ કરાઈ હતી. તાપીમાં ઉચ્છલ તાલુકામાં વટપાડા નિસુ ખાતે અંદાજીત 88 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે આદિજાતિ વિભાગ હસ્તકની આદર્શ નિવાસી શાળા અને સરકારી કુમાર કન્યા છાત્રાલયનું ખાતમુહૂર્ત કરાયું. આ પ્રસંગે ઉપસ્થિત આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે શિક્ષણ અંગે વાલીઓએ વિદ્યાર્થીઓને દરકાર લેવી જોઈએ તેવો અનુરોધ કર્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ગુજરાતના 5 સહિત 66 મહાનુભાવોને પદ્મ પુરસ્કાર એનાયત કર્યા. રાજ્યના નાગરિકોને હવે વોટ્સએપ પરથી જ ઓનલાઈન સેવાઓ મળશે. ઇબોલાના કેસને પગલે રાજ્ય સરકાર સતર્ક, હોસ્પિટલમાં અલાયદી વ્યવસ્થા.

0: વ્યવસ્થા ઉભી કરાઈ. પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયા 61 પૈસા, જ્યારે ડીઝલના ભાવમાં 2 રૂપિયા 71 પૈસાનો વધારો. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની આગાહી. અને વિશ્વ ટેબલ ટેનિસ WTT કન્ટેન્ડર લાગુ 2026માં. માનુષ શાહે મેન્સ ડબલ્સ અને મિક્સ ડબલ્સમાં ખિતાબ જીત્યા. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.3 MHz પર આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત મિત્રોને દિવ્યા પટેલના નમસ્કાર. મિત્રો, આજના ખેતી વિષયક માહિતીના કાર્યક્રમ અંતર્ગત ફૂલોની અંદર કાશ્મીરી ગુલાબનું વાવેતર અને માવજત એ વિશે વિરલભાઈ પટેલની ધર્મિષ્ઠા પટેલે લીધેલી મુલાકાત.
2: મિત્રો, ખેતી એ ગ્રામ્ય ક્ષેત્રે મહત્વનો વ્યવસાય બનતો જાય છે. સાથે ખેતીમાં નવી ટેકનોલોજીનો પણ વધુ પ્રમાણમાં ઉપયોગ થવા લાગ્યો છે, જેનાથી જુદા જુદા ખેતી પાકોનું સરળતાથી ગુણવત્તાસભર અને વધુ ઉત્પાદન મળે છે. ફૂલ પાકોનું પણ વ્યવસાયની દ્રષ્ટિએ ઘણું બધું મહત્ત્વ વધતું જાય છે. આજે ખેડૂતો ફૂલ પાકોની અંદર ગુલાબ, લીલી, ગલગોટા, કાર્નેશન, ગુલછડી, ચમેલી, સેવંતી, ઓર્કિડ જેવા ફૂલોની ખેતી કરે છે. ફૂલોની બજાર માંગ પ્રમાણે વાવેતર કરવાથી ખેડૂતોને ફૂલોના સારા ભાવ મળે છે અને બજાર પણ નજીક હોવાથી દૂર સુધી જવું પડતું નથી. આમ ઘણા ખેડૂતો ફૂલોની ખેતીમાં જોડાયેલા રહે છે. ફૂલોની ખેતી એની વિશેષતાના કારણે ખુલ્લા વાતાવરણ તેમજ ગ્રીન હાઉસ કે પોલીનેટ હાઉસમાં કરી શકાય છે. તો શ્રોતા મિત્રો, આજે આપણે વલસાડ તાલુકાના ગાડરિયા ગામના આવા જ એક પ્રગતિશીલ ખેડૂત એવા વિરલભાઈ રમેશભાઈ પટેલને મળીએ અને એમની પાસેથી ફૂલોની અંદર કાશ્મીરી ગુલાબનું વાવેતર અને માવજત વિશેની માહિતી મેળવીએ. તો સૌ પ્રથમ વિરલભાઈ, આ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે.
3: નમસ્તે
2: વિરલભાઈ. આ જે કાશ્મીરી ગુલાબ છે, તો કેટલા સમયથી આપ કરો છો આ ખેતી?
3: તો મારા તો મેં તો પછી પણ મારા મમ્મી પપ્પા 10-12 વર્ષથી કરે, પછી હું 2 વર્ષ પછી આ પાકમાં જોડાયો. પહેલા જોબ કરતો હતો, પછી આ ખેતી કામમાં લાગ્યો.
2: તો જે આ કાશ્મીરી ગુલાબ છે, તો કેટલા વિસ્તારની અંદર છે?
3: તો 2.5 વીઘા જે વિસ્તારમાં ખરા.
2: તો આ કાશ્મીરી ગુલાબની જે રોપણી કરેલી છે, તો કયા સિઝનમાં કરેલી છે આપે?
3: એ આ સિઝનમાં કરેલી, ના હાલ 2 વર્ષ જેવા થા ના 2-2.5 વર્ષ જેવા.
2: તો વિરલભાઈ, આ જે પાક એકવાર વાવણી કરી લીધા પછી 2-2.5 વર્ષ સુધી એને રાખી શકાય?
3: તો એ 3-4 વર્ષ થાય, પછી આપણી માવજત હિસાબે થાય.
2: તો એમાં જે પહેલા જમીનની જે તૈયારી હોય, તો કયા પ્રકારની હોય આ ખેતી માટે?
3: પહેલા તો એની ખેડ કરવા પડે, પછી રોટાવેટરથી માટી લેવલ કરવા પડે, પછી પારા ચડાવીને ગુલાબના છોડ લાવીને રોપવા પડે.
2: તો વિરલભાઈ, આ જે ગુલાબના છોડ લાવવા આવે, તો આપ બહારથી મંગાવો?
3: હા, બહારથી બીજે ગામ લાવવા પડે.
2: તો એનું જે રોપણીનું અંતર ખરું, તો કેટલું અંતર એમાં જાળવવામાં આવે છે?
3: એ તો બધા ખેડૂત લોકોનું અલગ અલગ પેલું હોય. અમે 3 ફૂટનું જે અંતર રાખેલું ને ગારો 5-6 ફૂટનો રાખેલો. ગણવાનું ને કંઈ બી કામ કરવાનું સારી સરળ પડે.
2: વિરલભાઈ, તો એમાં જે રોપવામાં આવે, તો એ સમયે પિયત અને ખાતર વ્યવસ્થા કયા પ્રકારની હોય?
3: આપવાનું આપણે રાસાયણિક આપવાનું, થોડુંક દેશી ખાતર બી આપવા પડે.
2: અને એ પછીથી જે રોપણી પછીથી આમ કેટલા કેટલા દિવસે એમાં આપવા પડે ખાતર?
3: મહિનામાં બને ત્યાંથી મહિનામાં આપે તો સારું.
2: વિશ્વમાં સર્વ પુષ્પોમાં ગુલાબ મોખરાનું સ્થાન ધરાવે છે. એના રંગ તથા સુગંધના કારણે તે મન ઉપર સંમોહક અસર પેદા કરે છે. સૌંદર્ય ઉપરાંત ગુલાબના ફૂલ આર્થિક રીતે તેમજ ધાર્મિક રીતે પણ ઘણા મહત્વના છે. વર્ષોથી કળા તથા સંસ્કૃતિમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. આ બધા કારણોસર ગુલાબને ફૂલોના રાજાનું બિરુદ મળેલું છે. ગુલાબ એ પ્રેમ અને સુંદરતાની દેવીનું પ્રતીક છે. એના ફૂલનો ઉપયોગ મુખ્યત્વે પૂજા પાઠ, હાર બનાવવા, શણગાર તથા ફૂલોની હેરો બનાવવા, કલગી

0: આવા વાતાવરણમાં રોગજીવાતનું પ્રમાણ સૂકા વિસ્તાર કરતાં વધુ હોય છે. દિવસ દરમિયાન 6-8 કલાક સૂર્યપ્રકાશ મળી રહેતો હોય તો છોડની વૃદ્ધિ સારી થાય છે. છાંયો તથા ભારે પવન ગુલાબના પાકને અનુકૂળ આવતા નથી. તો વિરલભાઈ, આમ રાસાયણિક ખાતરો જે ખરા, તો કયા કયા ખાતરો આપો છો?
1: ડાઈ, પોટાશ, સલ્ફેટ.
0: તો આમ બીજી કોઈ માવજત એમાં કરવી પડે ખરી?
1: માવજતમાં આ ખાતર પાણી એ ફર્ટિલાઇઝર પર જ મેન આધારિત રહે.
0: અને જે પિયત ખરી, તો પિયત આમ કેટલા દિવસે આપવાનું?
1: અઠવાડિયામાં એકવાર તો મૂકી દેવા પડે.
0: કયા પ્રકારની સિસ્ટમ કરી?
1: ટપક પદ્ધતિ છે મારે, ડ્રીપ પદ્ધતિ.
0: તો વિરલભાઈ, એમાં બીજી માવજતમાં એને એનો ગ્રોથ થાય, પછી ફૂલ આવતા જાય, પછી એને કટિંગ કરીને એ માવજત?
1: કટિંગ નહીં, એનો પાલવણી નીકળે એમાં દડી બેસે, તે તૂટી જાય એટલે બીજી પાલવણી, એટલે 15-15 થી એને દવા છંટકાવ કરવા પડે.
0: તો કઈ દવાનો છંટકાવ કરો?
1: દવા તો નામ કઈ ડોન ઇમેજ ને બ્લેક કરીને આવે, તે છાંટતા છે. ખૂબ બધી એગ્રીકલ્ચરમાં બધી ઘણી ઘણી જાત જાતની મળે દવા, પણ અમે આ વાપરતા છીએ.
0: આમ રોગજીવાત આવે ખરા?
1: ઈયળ પડે, પછી વ્હાઇટ મચ્છર પડે, શું પડે, ચિપ્સ પડે.
0: તો કેટલા કેટલા દિવસે એને ફૂલો તોડવામાં આવે?
1: ફૂલ તો દરરોજ ના તોડવાના આવે, દરરોજ પાક લેવાનો, એટલે મહિને ખાતરથી હિસાબ આપવા પડે.
0: વિરલભાઈ, આમ દરરોજનું કેટલું ફૂલનું ઉત્પાદન મળી રહે?
1: હવે તો ગ્રોથ હોય તે હિસાબે હમણાં 15 દિવસ જેક સારા નીકળ્યા ફૂલ.
0: તો આ ફૂલો બજારની માંગ પ્રમાણે કેવા પ્રકારના ફૂલો તોડવામાં આવે?
1: ફૂલો હવે માંગ કરીને તો હવે ખીલી ગયેલા હોય તેને તોડી જ લેવા પડે, પછી બજારમાં માળી લોકો હોય તેને આપવાના, નહીં તો પછી બજારમાં આપવાના.
0: વિરલભાઈ, તો આ જે ફૂલો ખરા, તો આમ એક જ જગ્યાએ આપો કે અલગ અલગ જગ્યાએ? બહુ
1: ઘણી જગ્યાએ, 2-3 જગ્યાએ આપી.
0: એ આપ જાતે જ પહોંચાડો?
1: જાતે જ. હવે સવારે તોડીએ, ઘરે ગઈને સોર્ટિંગ કરીને કોને કેટલા આપવાના તે હિસાબે પછી બજાર જાય.
0: તો આ જે ફૂલો ખરા, તો એનું આમ શું બજાર કિંમત આપને મળે છે?
1: એ તો દરરોજના અલગ અલગ, હાર તહેવારે અલગ અલગ કિંમત પેલું હોય.
0: તો આ કાશ્મીરી ગુલાબ ખરા શિયાળામાં એમાં ભેજનું પ્રમાણ રહેતું હોય, પણ ઉનાળામાં જ્યારે પિયત ખરી, તો આમ ખાસ કાળજી રાખવી
1: પડે? ઉનાળામાં પિયતની ખાસ કાળજી રાખે, જમીન સુકાવા નહીં દેવાની, પિયત પાણી ચાલુ રાખવા પડે.
0: વિરલભાઈ, ઉત્પાદનમાં એ પ્રકારનું મળી રહે ખરું?
1: મળી રહી, આપણી મહેનત હોય, ફર્ટિલાઇઝર ખાતર પાણી બરાબર રેગ્યુલર આપે, ઉત્પાદન મળી રહી.
0: તો આ જે કાશ્મીરી ગુલાબ જે આપે અત્યારે રોપેલા છે, તો બીજી વાર આપ જ્યારે પાક કાઢી નાખવામાં આવે, તો એ બીજા પ્લાન્ટ લાવીને રોપવામાં આવે?
1: હા, એ પછી બીજા પ્લાન્ટ લાવીને રોપવા આવે. હવે આ જમીન બી થોડાક સમય માટે પછી રાખવા પડે, કેમ કે પેલી 2-3 વર્ષથી પેલી ચુવાઈ જઈ જાય, એટલે
0: બીજી જમીન,
1: બીજી જમીન તૈયાર કરવા પડે. થાય, આમાં બી થાય, પણ એટલો પછી ઉત્પાદન ને ગ્રોથ નહીં વધે, ને જાક મહેનત વધારે માગે.
0: ગુલાબની ખેતીમાં છટણી પણ ખૂબ જ મહત્વની હોય છે. ગુલાબમાં છાટણી 1 વર્ષ કે વધુ ઉંમરના જૂના છોડની કરવામાં આવે છે. ગુજરાતમાં ઓક્ટોબર માસનું બીજું પખવાડિયું છાટણી માટે વધારે અનુકૂળ છે. 1 વર્ષ જૂની ડાળીઓને 4-6 સારી આંખ રાખીને છટણી કરવી. સામાન્ય રીતે છટણી જમીનની સપાટીથી 45-60 સેન્ટીમીટર ઊંચાઈએ કરવી. છાટણી કર્યા બાદ 45-50 દિવસે છોડ ઉપર ફૂલ આવવાની શરૂઆત થાય છે. વારંવાર છટણી કરવાથી છોડ નબળો પડે છે. પિયતની વાત કરીએ તો ગુલાબને પાણીની જરૂરિયાત ઋતુ અને જમીનના પ્રકાર ઉપર આધાર રાખે છે. ખેતરમાં નવી રોપેલી કલમ કે છોડને શરૂઆતમાં 1 અઠવાડિયા સુધી દરરોજ ભેજ જળવાઈ રહે તેટલું પાણી આપવું. તે પછી શિયાળામાં 8-10 અને ઉનાળામાં 4-5 દિવસે પિયત આપવું, અને ચોમાસામાં જરૂર જણાય તો જ પાણી આપવું. શક્ય હોય તો ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. ગુલાબની ખેતીમાં નિંદામણ અને આંતરખેડની વાત કરીએ તો પિયત આપ્યા પછી વરાપ થાય પછી જરૂર પ્રમાણે કોદાળી વડે ગોળ કરવી. છોડના થડની વધુ નજીક બહુ ઊંડેથી ગોળ કરવી નહીં. ગુલાબમાં નિયમિત છોડના ખામણામાં ઉગેલું નિંદામણ તથા નવા પીલાને દૂર કરતા રહેવું. ગુલાબના પાકમાં નિંદામણ નહિવત હોય છે, જેથી દાતરડી કે ખુરપી વડે ઘાસ કાઢતા રહેવું જોઈએ. અન્ય કાળજીની વાત કરીએ તો ગુલાબના પાકમાં ઉનાળાની ઋતુમાં માર્ચ એપ્રિલ માસમાં ફૂલો ઉતારી લીધા પછી આંબા કે આસોપાલવના સૂકા પાંદડા તેમજ ડાંગરના ફોતરાનું આચ્છદન છોડની આજુબાજુ પાથરવાથી ભેજનો સંગ્રહ થાય છે, તેમજ નિંદામણ વૃદ્ધિ અટકાવી શકાય છે. ગુલાબના પાકમાં ઉનાળાની ઋતુમાં ડાંગરના ફોતરાનું આચ્છાદન છોડની આજુબાજુ 5 સેન્ટીમીટર જાડાઈનો થર કરવાથી ફૂલોનું વધુ ઉત્પાદન મળે છે. ગુલાબના છોડ ઉપરથી સુકાયેલા રોગ કે જીવાતનો

0: નુકસાન પામેલી આડી અવળી ફેલાતી ડાળીઓ કે નડતરૂપ ડાળીઓને દૂર કરવી જોઈએ.
1: તો વિરલભાઈ, આમ ચોમાસા દરમિયાન એમાં રોગ જીવાત આવે ખરા? એમ ફૂલોનું એમાં ઉત્પાદન કેવું હોય?
2: ચોમાસામાં થોડુંક ગ્રોથ ડાઉન થઈ જાય, કેમ કે પાણી રહે એટલે મૂર બરાબર ચાલે નહીં, મૂર બધા કોઈ જાય એટલે પછી પાલો બી નહીં આવે અને ફૂલ બી ઓછા લાગે.
1: તો ચોમાસામાં શું કાળજી વિશેષ રાખવામાં આવે, મરણ ન થાય?
2: ચોમાસામાં પાણી નહીં લાગવું જોઈએ, પાણીનો નિકાલ થવો જોઈએ. પાણી ભરાય રહે તો પછી મરવાના ચાન્સીસ વધી જાય.
1: તો વિરલભાઈ, આજે ફૂલ તોડવામાં આવે તો એને પેકિંગ કઈ રીતે કરવામાં આવે?
2: પેકિંગ કરીને હવે તો એક કોઠડીમાં નંગ પર અમે આપીએ, એક કોઠડીમાં 100 નંગ ભરીએ, પછી જે બજાર ભાવ એ હિસાબે એક એક કોઠડી બધાને આપીએ.
1: તો આ અહીંયાના જ બજારોમાં જાય છે કે બહાર મોકલાવો?
2: અમે વલસાડના બજારમાં જ આપીએ.
1: તો આજે ફૂલો ખરા તો વિરલભાઈ એ કેટલો સમય સુધી આમ રહી શકે? તાજા
2: એક દિવસ તો રહે.
1: એટલે એક દિવસમાં એ નો વપરાશ થઈ જતો?
2: થઈ જાય. બીજે દિવસે રહે પણ થોડાક બગડે ને એવું થાય, બીજું કઈ.
1: તો તોડીને એને બજારમાં લઈ જાઉં ત્યાં સુધીમાં એને એની માવજત કરવામાં આવે? છાંટ પાણી?
2: હા, થોડું પાણી નાખવામાં આવે, થોડાક ફૂલ ફ્રેશ રહે. હમણાં ગરમીમાં વધારે પાણી જરાક આપવા પડે, ઉપર છાંટવા પડે.
1: તો આ કાશ્મીરી ગુલાબની ખેતી સિવાય આમ બીજા કોઈ પાકો કરો છો?
2: બીજા બિજલીના છોડ કરેલા હતા પણ એ ઠંડી ચાલે એટલો વાર, પછી આ ગરમી આવે એટલે પછી એનું સાઈઝ બી નાની થઈ જાય ને ટાપ લાગે એટલે ફૂલ બી બગડી જાય એટલે પછી કાઢી નાખવામાં.
1: વિરલભાઈ, આ ખેતી જ કરો છો કે ખેતી સિવાય બીજો કોઈ કાર્યમાં જોડાયેલા?
2: હમણાં તો બીજું કઈ નહીં, મારે ઓનલી ખેતી જ છે હમણાં.
1: આ ગુલાબની ખેતી માટે આમ માહિતી બીજા કોઈ ખેડૂત પાસે કેવી રીતે લીધી છે આપ?
2: તો પહેલાં તો અમે 100-200-300 છોડ લાવીને રોપેલા, તેમાંથી પછી આવડત આવી ગઈ એટલે પછી પાક અમે વધારી દીધો,
1: એ રીતે
2: આગળ વધી ગયા.
1: વિરલભાઈ, તો આપ આ દર વર્ષે ફૂલોની જ ખેતી કરો?
2: આખું વર્ષ ફૂલોની જ ખેતી ચાલે મારે.
1: તો એમાં જે ફૂલોની જે માંગ હોય તો કેવી રીતે આપને એને આપવાના હોય, તો એ લોકો રિક્વાયરમેન્ટ કઈ રીતે આપતા હોય?
2: રિક્વાયરમેન્ટ એ લોકો વધારે જૂટાય તો એ લોકો કોલ કરીને જણાવી દે કે અમને આટલા ફૂલ જૂટાશે, તે હિસાબે એ લોકોને પછી અમે આપી દઈએ.
1: વિરલભાઈ, આપે અમારા મિત્રોને આ ફૂલોની અંદર કાશ્મીરી ગુલાબનું વાવેતર અને માવજત વિશે જે મહત્વની જાણકારી આપી એ બદલ આપનો આભાર.
2: આભાર, થેન્ક યુ.
3: મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ફૂલોની અંદર કાશ્મીરી ગુલાબનું વાવેતર અને માવજત એ વિશે વિરલભાઈ પટેલની ધર્મિષ્ઠા પટેલે લીધેલી મુલાકાત.

મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગાયક કલાકાર ભૂપિન્દર સિંહના સ્વરને. મિત્રો, હવે સાંભળીએ ગાયક કલાકાર ગીતા ચૌહાણના સ્વરમાં મહેંદી રંગ લાગ્યો ચિત્રપટનું આ ગીત.

0: મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગાયક કલાકાર ગીતા ચૌહાણના સ્વરને. ચિત્રપટ હતો મહેંદી રંગ લાગ્યો. મિત્રો, મોસમ અંગેની જાણકારી મેળવીએ. મોસમ વિભાગ તરફથી મળેલ જાણકારી અનુસાર દક્ષિણ ગુજરાતમાં અને દમણ દીવ તેમજ દાદરાનગર હવેલી વિસ્તારમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે. આ કાર્યક્રમના પ્રસ્તુતકર્તા હરેશ પટેલ.
1: આ હતો કૃષિની વૈજ્ઞાનિક સમજ આપતો ખેડૂતો માટેનો વિશેષ કાર્યક્રમ કિસાનવાણી. આ કાર્યક્રમના પ્રાયોજક હતા કૃષિ મંત્રાલય, ભારત સરકાર.
2: પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે થોડી જ વારમાં સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

નમસ્કાર, આકાશવાણી સમાચાર પ્રવેશ અડીયચા વાંચે છે. મુખ્ય સમાચાર. ગુજરાતના 5 સહિત દેશના 66 પ્રતિષ્ઠિત મહાનુભાવોને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા. દેશમાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાની કેન્દ્ર સરકારની ખાતરી. મહારાષ્ટ્રમાં એક વાહન 1500 ફીટ ઊંડી ખીણમાં પડતા 8 લોકોના મોત. ઈરાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે અમેરિકા સાથે ચાલી રહેલો સંવાદ વર્તમાન સંઘર્ષને સમાપ્ત કરવા પર કેન્દ્રિત. અને જાપાનમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય અલ્ટ્રા રનર્સ એસોસિએશન IAU એશિયા અને ઓશિનિયા ચેમ્પિયનશિપમાં ભારતે ઇતિહાસ રચ્યો. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં વર્ષ 2026 માટે 66 જેટલા પ્રતિષ્ઠિત મહાનુભાવોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કર્યા. રાષ્ટ્રપતિના હસ્તે 2 પદ્મવિભૂષણ, 6 પદ્મભૂષણ અને 58 પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયા હતા. પ્રખ્યાત ફિલ્મ અભિનેતા સ્વર્ગીય ધર્મેન્દ્રસિંહ દેઓલને કળાક્ષેત્રમાં તેમના યોગદાન બદલ મરણોપરાંત પદ્મવિભૂષણથી સન્માનિત કરાયા. અભિનેતાના ધર્મપત્ની અને સાંસદ હેમા માલિનીએ આ પુરસ્કાર સ્વીકાર્યો હતો.

0: આ ઉપરાંત ભારતીય મહિલા ક્રિકેટ ટીમના સુકાની હરમનપ્રીત કૌરને પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા, જ્યારે ગુજરાતના લોકકલાકાર ધાર્મિક લાલ પંડ્યા, સમાજસેવક નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલા, લોકસંગીતકાર મીર હાજી કાસમ, સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રમાં યોગદાન આપનારા રતિલાલ બોરીસાગર, કળા અને થિયેટર ક્ષેત્રમાં યોગદાન બદલ અરવિંદ વૈદ્યને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા છે. સરકાર દેશમાં પેટ્રોલિયમ ચીજવસ્તુઓનો પુરવઠો સુનિશ્ચિત કરવા શક્ય તમામ પ્રયાસ કરી રહી છે. પશ્ચિમ એશિયા સંઘર્ષ પર નવી દિલ્હીમાં યોજાયેલી આંતર મંત્રાલય પત્રકાર પરિષદને સંબોધતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ કહ્યું કે દેશમાં એલપીજીનું ઉત્પાદન વધીને 50,000 ટન પ્રતિ દિવસ કરી દેવાયું છે.
1: कि रिफाइनरी प्रोडक्शन एलपीजी का इंक्रीज किया गया है एंड इट इज टचिंग अराउंड 50,000 टन पर डे नाउ. एलपीजी घरेलू कुकिंग गैस की सप्लाई के लिए लगभग पिछले चार दिनों में 1.72 करोड़ सिलेंडर्स की डिलीवरी की गई है और 95% जो डिलीवरी हुई है वो डिलीवरी ऑथेंटिकेशन कोड के साथ की गई है. 5 किलो के सिलेंडर पिछले चार दिनों में लगभग 1,96,000 सेल हुए हैं.
0: જ્યારે ખાતર વિભાગના અધિકારી અપર્ણા શર્માએ દેશમાં ખાતરનો ભંડાર સંતોષકારક ઉપલબ્ધ હોવાનું જણાવતા કહ્યું કે 3 કરોડ 90 લાખ મેટ્રિક ટનથી વધુના વાર્ષિક અંદાજની સરખામણીએ હાલમાં ઉપલબ્ધ ભંડાર 2 કરોડ મેટ્રિક ટનથી વધુનો છે. તેમણે કહ્યું કાચા માલ અને તૈયાર ખાતરની ઉપલબ્ધતાની નિયમિતપણે સમીક્ષા કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં પોલાદપુર મહાબળેશ્વર માર્ગ પર અંબેનાલી ઘાટ ખંડમાં એક વાહન 1,500 ફીટ ઊંડી ખીણમાં પડવાથી 8 લોકોના મોત થયા છે. અત્યાર સુધી 5 મૃતદેહ શોધી કઢાયા છે, જ્યારે અન્ય પીડિત લોકોની તપાસ હાથ ધરાઈ. વાહન ચાલકે કાબુ ગુમાવતા રવિવારે સવારે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જણાયું છે. વાહનમાં સવાર લોકો દાપોલીથી સતારા જઈ રહ્યા હતા. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. લોકો પોતાના મંતવ્ય અને સૂચન ટોલ ફ્રી નંબર 1800 11 7800 પર તેમજ માય જીઓવી ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર પણ ઓનલાઈન મોકલી શકશે. આ ઉપરાંત નાગરિકો 1922 નંબર પર મિસ્ડ કોલ પણ આપી શકે છે અને ટૂંકી સંદેશ સેવા એટલે કે SMSમાં મળેલી લિંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચન મોકલી શકે છે. આગામી 29 તારીખ સુધી મંતવ્ય અને સૂચન મોકલી શકાશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે ઇંધણ, ખાતર અને વિદેશી મુદ્રા પર વિશેષ ધ્યાન આપવા આહવાન કર્યું. મુંબઈમાં લઘુ ઉદ્યોગ વિકાસ બેંકની 37મી વર્ષગાંઠના કાર્યક્રમને સંબોધતા સુશ્રી સીતારમણે કહ્યું વૈશ્વિક પડકાર વચ્ચે ઘરેલુ વિકાસને સુરક્ષિત કરવા ભારતની નીતિગત પ્રતિક્રિયાને સાવધાનીથી સંતુલિત કરવામાં આવી છે.
2: अंतर्राष्ट्रीय बाजार में कच्चे तेल की कीमतें लगातार ऊंचे स्तर पर बनी हुई हैं. इसके साथ ही उर्वरकों की कीमतों में अप्रत्याशित वृद्धि और सोने के बढ़ते दाम भी बाहरी आर्थिक मोर्चे पर नई चुनौतियां पैदा कर रहे हैं. इन तीनों क्षेत्रों ईंधन, उर्वरक और सोना के लिए भुगतान विदेशी मुद्रा में करना पड़ता है. इसलिए हमें इन तीन महत्वपूर्ण पहलुओं यानी 3F फ्यूल, फर्टिलाइजर और फॉरेन एक्सचेंज के व्यापक आर्थिक संदर्भ को अच्छी तरह समझना होगा.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાકાઈએ કહ્યું કે અમેરિકા સાથે ચાલી રહેલો સંવાદ વર્તમાન સંઘર્ષને સમાપ્ત કરવા પર કેન્દ્રિત છે અને પરમાણુ મુદ્દે અત્યાર સુધી કોઈ ચર્ચા નથી થઈ. ઈરાને જણાવ્યું કે તે હોર્મુઝ સમુદ્ર ધુનીમાંથી પસાર થતા જહાજો પર કોઈ વેરો લગાવવાનો પ્રયાસ નથી કરી રહ્યું, પરંતુ જહાજોને સલામત રીતે પસાર થવા એક વ્યવસ્થા બનાવવા માટે ઓમાન સાથે મળીને કામ કરી રહ્યું છે. દરમિયાન ઈરાનના નૌકાદળે તેલ ટેન્કર સહિત 32 જહાજનો કાફલો સફળતાપૂર્વક સામુદ્રધુનીમાંથી પસાર થયો હોવાની જાહેરાત કરી. આ પહેલા અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ કહ્યું હતું કે ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ કરાર પર વાતચીત ચાલી રહી છે. તેમણે કહ્યું, પશ્ચિમ એશિયા સંઘર્ષને સમાપ્ત કરવા ચાલી રહેલા પ્રયાસને વૈશ્વિક સમર્થન મળ્યું છે, પરંતુ શાંતિનો માર્ગ સરળ નથી. શ્રી રૂબિયો હાલ ભારતના પ્રવાસે છે અને નવી દિલ્હીમાં ક્વાડ વિદેશમંત્રીઓની બેઠકમાં તેઓ ભાગ લેશે. યુગાન્ડામાં ઇબોલાના વધુ 2 નવા કેસ નોંધાયાના અહેવાલ છે. આરોગ્ય અધિકારીઓએ આ અંગેની માહિતી આપતા જણાવ્યું કે આ કેસ બાદ સંક્રમિત લોકોની સંખ્યા વધીને 7 થઈ ગઈ છે. આ તમામ કેસ પડોશી દેશ કાંગોમાં ફેલાયેલા ઇબોલા સાથે જોડાયેલા છે. કાંગોના અધિકારીઓએ જણાવ્યું કે દેશના પૂર્વ ભાગમાં ચાલી રહેલા આ પ્રકોપમાં ઇબોલાના શંકાસ્પદ કેસની સંખ્યા હવે 900થી વધુ થઈ છે. કાંગોમાં સંદેશાવ્યવહાર મંત્રાલયે રવિવારે એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે 904 શંકાસ્પદ કેસ નોંધાયા અને 119 શંકાસ્પદ મોત થયા છે. આ પહેલા અધિકારીઓએ ઇબોલાના 700થી વધુ શંકાસ્પદ કેસ અને 170થી વધુ શંકાસ્પદ મોતની જાહેરાત કરી હતી. ભારતે જાપાનમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય અલ્ટ્રા રનર્સ એસોસિએશન IAU એશિયા અને ઓશિનિયા ચેમ્પિયનશીપમાં ઇતિહાસ રચ્યો છે. ભારતે કુલ 5 ચંદ્રક જીત્યા અને પુરુષોની શ્રેણીમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું. અમરસિંહ દેવેન્દાએ 24 કલાકમાં 282.881 કિલોમીટરનું અંતર કાપીને સુવર્ણ અને ગિનો એન્ટનીએસ 272.894 કિલોમીટરનું અંતર કાપીને રજતચંદ્રક જીત્યો હતો, જ્યારે કાંસ્યચંદ્રક પણ ભારતને જ મળ્યો છે. તો મહિલાઓની શ્રેણીમાં ભારતીય ટીમે કુલ 667.722 કિલોમીટરનું અંતર કાપીને કાંસ્યચંદ્રક જીત્યો હતો, જ્યારે તેન્ઝિમ ડોલમાં ટોચના ભારતીય ખેલાડી રહ્યા અને વ્યક્તિગત રીતે 4 સ્થાને રહ્યા હતા. જાપાનના હિરોસાકી શહેરમાં યોજાયેલી આ સ્પર્ધામાં 9 દેશના 81 ખેલાડીઓએ ભાગ લીધો હતો. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને આગામી 21 જૂને યોજાનારી નીટ UG 2026 પુનઃ પરીક્ષાનું સલામત, સુરક્ષિત અને સફળ સંચાલન કરવા અનુરોધ કર્યો છે. રાષ્ટ્રીય તપાસ સંસ્થા NIA જમ્મુ કાશ્મીરમાં પ્રતિબંધિત જમાત એ ઇસ્લામી સંગઠન સાથે જોડાયેલા આતંકવાદી ભંડોળના કેસ મામલે 3 સ્થળોએ શોધખોળ હાથ ધરી. કાશ્મીરના શ્રીનગર અને શોપિયા જિલ્લામાં શોધખોળ દરમિયાન અનેક ગુનાહિત નાણાકીય દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો મળી આવ્યા. NIAની તપાસ મુજબ આ પ્રતિબંધિત સંગઠન ખીણ અને દેશના અન્ય ભાગોમાં આતંકવાદી ભંડોળ એકત્ર કરવા અને આતંકવાદને પ્રોત્સાહન આપવામાં સક્રિય રીતે સામેલ હતું. સંગઠને આરોગ્ય અને શિક્ષણ જેવી દાન અને કલ્યાણકારી પ્રવૃત્તિઓના નામે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભંડોળ એકત્રિત કર્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાતના 5 સહિત દેશના 66 પ્રતિષ્ઠિત મહાનુભાવોને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા. દેશમાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું કેન્દ્ર સરકારની ખાતરી. મહારાષ્ટ્રમાં એક વાહન 1500 ફીટ ઊંડી ખીણમાં પડતા 8 લોકોના મોત. ઈરાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે અમેરિકા સાથે ચાલી રહેલો સંવાદ વર્તમાન સંઘર્ષને સમાપ્ત કરવા પર કેન્દ્રિત. જાપાનમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય અલ્ટ્રા રનર્સ એસોસિએશન IAU એશિયા અને ઓશિનિયા ચેમ્પિયનશીપમાં ભારતે ઇતિહાસ રચ્યો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.